નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: कैसा लगा आपको ये शो? हर हफ्ते हम रेडियो शो का एक नया एपिसोड लेकर आते हैं, सो डू ट्यून इन एवरी वीक।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM। સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM। મિત્રો, ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં મેળો ભરાય છે અને પગપાળા યાત્રાળુઓ ત્યાં અંબાજીમાં દર્શન કરવા માટે જાય છે। મિત્રો, અમારા આરજે અંજલિ ત્યાંના લોકો જોડે વાત કરે છે, તેની ઝલક આપણે સાંભળીએ રેડિયો પાલનપુર ઉપરથી।
3: બોલ મારી અંબે, જય જય અંબે। હમણાં મારી જોડે કનકબા છે અને આખો જે સંઘ છે એ સાણંદ થી આવે છે, હે ને? આપણે તમે આખું મેનેજમેન્ટ બધું જોડે લઈને જ નીકળો છો?
4: હા।
3: અને કેટલા વર્ષોથી આવો છો?
4: 5 વર્ષથી।
3: 5 વર્ષ?
4: હા।
3: કેવું રહ્યું તમારું?
4: બહુ મજા આવી।
3: કોઈ વચ્ચે કોઈ કષ્ટ કે કઈ પડ્યું છે?
4: કઈ જ નહીં, બહુ જ મજા આવી।
3: અને જમવાનું જે મેં જોયું કે તમે અહિયાં જ બનાવો છો?
4: અમારે ઘરેથી જ આવું બધું તૈયારી મજ રહીએ,
3: કિલોમીટર કાપી લીધું હમણાં સુધી?
4: 180
3: કિલોમીટર। તમારો કેવો અનુભવ રહ્યો?
4: સરસ,
3: મજા આવી। આનું નામ શું?

0: નાના બાળકો પણ છે, આખું એક પરિવાર જેવું સાથે નીકળ્યા છે. બધી જ વ્યવસ્થાઓ સાથે એ લોકો નીકળ્યા છે અને બહુ જ મજા આવી રહી છે. ટીકલ કે કઈ પણ બધું સાથે જ લઈને
1: છે, બધું જ.
0: અને એમના જે અહીંયા ભાઈઓ બેઠા છે એ બધી જ તૈયારીઓ સૌથી પ્રથમ એ લોકોએ કરી હતી અને 15 દિવસ પહેલાંથી તૈયારીઓ હતી અને હમણાં નીકળ્યા છે અને હવે થોડુંક જ દૂર છે. તો તમારી બધાની મનોકામના મા અંબા પૂર્ણ કરે. બોલ મારી અંબે, બોલ મારી અંબે.
2: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મને મહિલાઓ વધારે દેખાવા મળી છે, જે હમણાં ચાલી રહી છે ને આ આખો સંઘ છે જેમાં મહિલાઓ હમણાં બહુ છે. કેવું લાગી રહ્યું છે તમને?
3: બહુ સરસ લાગી રહ્યું છે.
0: તમારી પહેલી વાર છે આવી રીતે અંબાજી જવા માટે?
4: અને હું અમેરિકા થી આવી છું આના માટે સ્પેશિયલ.
0: ઓકે, એટલે પહેલા તમે આવી રીતે અંબાજી ગયેલા છો કે ફર્સ્ટ ટાઈમ છે?
4: ફર્સ્ટ ટાઈમ.
0: અને તમે કેટલા વર્ષોથી આવો છો?
3: પહેલી વાર
0: છે. અને કેવું લાગી રહ્યું છે?
3: બહુ જ મજા આવી છે અમને.
5: અમે 4 તારીખથી નીકળીએ છીએ. અમે 4 તારીખથી ત્યાં વોકિંગ નીકળ્યા છીએ. આજે અમારો 15મો દિવસ છે.
4: ને અમારું ગ્રુપ એટલું સરસ છે કે અમને કઈ બી તકલીફ પડે તો એકબીજાની સાથે વાત કરતા કરતા એ નીકળી જાય છે.
0: તમારું કેવો અનુભવ?
6: બહુ સરસ.
5: એ તો અમારા ગ્રુપ ના વડીલ છે, એમને ખાસ પૂછો.
4: એમની વાત કરું તો એ ડે બિફોર હોસ્પિટલમાં હતા, એમને બોટલ ચડાવેલા હતા, તે છતાં પણ એના બીજા દિવસે એમને એટલી શ્રદ્ધા છે કે તે અને જોઈન્ટ કરીને આજે ચાલી રહેલા છે.
0: અને તમે દાંતાથી પણ ઘણા આગળ પહોંચી ગયા છો અને જસ્ટ હવે થોડુંક જ બાકી છે.
5: બીમાર હતા આગલે દિવસે એમને બોટલ ચડાવ્યા, ₹10-15-20 હજાર નો ખર્ચો કર્યો સ્પેશિયલ ચાલવા માટે એમને.
0: જે આ બીજા પણ જે ચાલનારા છે એમના માટે કોઈ સંદેશ તમારે આપવો હોય તો કે શું આપશો?
5: હવે અમે દર વર્ષે જઈશું.
4: શ્રદ્ધા રાખીને ચાલશો તો બધી તકલીફો દૂર થશે અને તમારી હેલ્થ વધારે સારી થશે.
0: ઓકે, માં તમારી મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે, જય જય અંબે.
2: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, તમે અત્યારે હાલ સાંભળી રહ્યા છો આરજે અંજલિ દ્વારા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તેની ક્ષણો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમારું નામ?
7: કપિલાબેન રા.
0: કપિલાબેન, ક્યાંથી આવો?
7: અમે પાલેસ છે, ભરૂચ જિલ્લામાંથી.
0: છેક ભરૂચ જિલ્લાથી. અને મારે એ વાત કહેવી છે કે અંબાજી તો એ લોકો પહોંચી ગયા છે અને ત્યાંથી હવે ગબ્બર ચાલતા જાય છે, તો આટલી બધી શક્તિ ક્યાંથી લાવો છો?
7: એ તો માં જ આપે આપણને, માં ને આશા આવ્યા છો, માં જ આપે.
0: અને કેટલા લોકો સાથે? કોઈ સંઘ સાથે આવે છે?
7: મે સંઘ છે અમારે, અમારે ખાસા 100 જેવા હશે.
0: એવું છે? અને બધા આવે ગબ્બર ચાલે?
7: બધા ધજા ચડાવે.
0: કેટલા વર્ષોથી આવો?
7: અમારે આ પહેલું વર્ષ છે, 5 વર્ષ પૂરા થશે.
0: તમારે 5 વર્ષ પૂરા થશે?
7: 5 વર્ષ પૂરા.
0: અને માનતા છે કે?
7: ના, એમ જ માને આશાથી જ માં આપે આપણને.
8: 12 વર્ષ થઈ ગયા.
0: તમને કેટલા?
8: 10-12 વર્ષ.
0: અને તમે પણ પહેલી વાર આવો છો કે આવો છો પહેલા?
9: 8 વર્ષથી.
0: તમે 8 વર્ષથી આવો છો ખરેખર? કેમ કે ભરૂચ જિલ્લો ને? કેટલું?
7: ભરૂચ જિલ્લો.
0: ભરૂચ જિલ્લાથી આવે છે. તો કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી?
9: 400.
0: કેટલા દિવસથી નીકળ્યા છો? ભરૂચ જિલ્લાથી આવે છે. અંબાજી દર્શન કરી લીધા?
7: હવે અહીંયા પહેલા જઈશું, માના દર્શન કર્યા પછી નીચે જઈશું.
0: એટલે ત્યાંથી હજુ અંબાજીથી જાય છે, ગબ્બર ધજા ચડાવશે, દર્શન કરશે અને પાછા પછી અંબાજી આવશે. ચાલતા જાવશો પાછા?
7: ચાલતા આવશે. અરે નીચે હજુ દર્શન કરવાના, એટલે આવતા પાછું ચાલતા આવીશું.
0: એટલે વધારે હજુ અહીંયાથી ઘણા કિલોમીટર ને 5 કિલોમીટર રિટર્ન આવો છો. માં અંબા ઘણી શક્તિ આપે છે તમને અને તમારી મનોકામના પણ પૂર્ણ થાય. બોલ મારી અંબે, જય જય અંબે, જય અંબે.
2: બોલ મારી અંબે, જય જય અંબે. આ નારાથી આખો રોડ ગુંજતો જાય છે અને લોકો માના પગપાળે યાત્રાએ ચાલતા જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
10: હું જે ખરું હું યુએસ રહું છું, યુએસથી સ્પેશિયલ ચાલુ આવ્યો છું.
0: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મારી સાથે છે જે લોકો સુરત થી આવી રહ્યા છે. ક્યારે નીકળ્યા હતા તમે?
10: અમે નીકળ્યા હતા 4 સપ્ટેમ્બરે. અમારામાં ટોટલ લાઈક 40 પીપલ છે અને બીજા સેવામાં તો અરાઉન્ડ 50-55 અરાઉન્ડ છે અમારા.
0: તમારી માટે આ ફર્સ્ટ ટાઈમ છે કે વર્ષોથી આવો છો?
10: હા, એકચ્યુઅલી મેં 22 યર્સ પહેલા ગયો હતો, તે પછી આફ્ટર 22 યર્સ આઈ સ્ટાર્ટેડ અગેન પાછો આજે.
0: અનુભવ રહ્યો છે તમારો બધાનો?
11: જબરજસ્ત, મજા આવે છે.
10: ભાઈઓ છે એ ફર્સ્ટ ટાઈમ છે, અમારા ભાઈ બી ફર્સ્ટ ટાઈમ છે. મેં પહેલા 22 યર્સ પહેલા 3 યર્સ કરેલા ફર્સ્ટ યર સેવામાં અને બે વર્ષ ચાલતો ગયેલો, તેથી પછી આજે 22 વર્ષ પછી પાછો

0: આજે જાઉં છું, ચાલતો.
1: અમે સુરતથી 30 કિલો દૂર છે, અમારું એના ગામ છે, ત્યાંથી અમે આવ્યા છીએ. સુરત થી
0: બારડોલી છે ને, બારડોલી ની પાસે એના ગામ છે ને એના ગામ થી અમે આવ્યા છે.
2: ઓકે, તો અમને કેટલા દિવસ લાગ્યા અહીંયા પહોંચતા?
0: અમને એકચ્યુઅલી લાઈક દાતા પહોંચતા અમને લાઈક 18 છે, અમે દાતા પહોંચી જવાના છે. પણ અમારી જોડે અમારું કિચન છે સાથે, અમારી જોડે અમારું બધું છે સાથે, એટલે અમારા સ્ટાફ બી હોય છે અમુક જગ્યાએ, એટલે બધું અમારી જે અમારી ટીમ છે સાથે જ અમારી જોડે.
2: ઓકે, અને મજા આવી રહી છે?
0: હું જે ખરું હું યુએસ રહું છું, યુએસ થી સ્પેશિયલ ચાલવા આવ્યો છું.
2: ઓ વાવ, અને કોઈ એવો સારો એવો અનુભવ તમારો થયેલો પહેલા કે એટલા માટે તમે ફરીથી ચાલી રહ્યા છો એવો કોઈ અનુભવ?
0: યસ, એકચ્યુઅલી 3 વર્ષ મેં પૂરા કર્યા અંબાજીના 22 વર્ષ પહેલા, ને તે પછી લાઈફમાં બધું બહુ સારું થયું, ને તે પછી લાઈક અમારે હતું કે ભાઈ મારા અંબાજી પાછું જવું છે, ને આજે મારા માતાજીનો હુકમ છે ને અમે આજે પાછા આવ્યા છીએ માતાજી.
2: બહુ સરસ વાત કહેવાય, ને આવી રીતે જ અંબાજી જે લોકો ચાલે છે દરેકના અલગ અલગ અનુભવ હોય છે, ને માં તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
3: જય જય અંબે.
2: જય અંબે.
4: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
2: તો આપણે હમણાં ચરાડા ગામે છીએ, ને અહીંયા સામયું થાય છે લાલ દંડાવાળા સંઘ જ્યારે પણ આવે છે, તો એના વિશે શું જણાવો?
5: લાલ દંડા સંઘનું સામયું આપ જોઈ રહ્યા છો. થોડીક ક્ષણોની અંદર આ વડના ઝા નીચે અમે બેઠા છે. આરામ અમારો આરામનું સ્થળ છે. જેમ કે ગામની ભાગોરે છે ને વરરાજા પહેરવા આવે ને, અને મોટો માણસ અને ગામના ભાગોરેથી સ્વાગત કરતા, માથે કુંભ અને ઉપર શ્રીફળ એ લઈને આનંદ કરતા જાય ઢોલ નગારા સાથે. એમ અત્યારે ચરાડા ખાતે પરિવાર એમનો જે વારસાગત ચાલે છે. હા, અમારે હિતેશભાઈ ચરાડા, હિતેશ સુથાર, એમની પેઢી 5મી જો અત્યારે સ્વાગત લઈને આવ્યા છે, એટલે સ્વાગત કરે. માતાજીનું ઉમરકા ફેર છે, સ્વાગત કરવાનું. આ સ્વાગત છે માતાજી.
4: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
2: બોલ મારી અંબે. જય જય અંબે. અભી મેં જહાં પે ખડી હું, યહાં સે અંબાજી બહોત હી નજદીક હૈ, ઓર મેરે સાથ જો જુડે હૈ વો નાસિક સે આ રહે હૈ. બચ્ચે કો ભી લાયે હો, ઓર આપને આંખ પે પટ્ટી બાંધી હૈ. ક્યું? માનતા હૈ, માનતા અંબાજી ને પૂરા કિયા, ઇસકે લિયે હમ ભી ઉનકા પૂરા કર રહે. ક્યા માનતા માની થી આપને?
6: હમને એસે ઘર કી પ્રોબ્લમ કે લિયે માનતા માંગી થી 3 સાલ પહેલે, માતાજી ને પૂરા કિયા. અભી બોલ કે આયે થે હમ પટ્ટી બાંધ કે આયેંગે. 100 કિલોમીટર से વિસનગર से आ रहे हो?
2: વિસનગર से आप हो नासिक से, लेकिन आप चल के વિસનગર से आ रहे हो? तो आप पहली बार आ रहे हो?
7: नहीं, 10 बार आ चुके कम से माता के पास, कुछ भी तकलीफ नहीं.
2: अच्छा, और आपने आँख में पट्टी बांधी है, तो कोई दिक्कत हुई आपको?
6: कुछ भी नहीं दिक्कत, जो पहले भी थी दिक्कत वो भी कम हो गई. बारिश आया है, लेकिन हम चलना अपना चालू रखा है.
2: माता जी करे के आपकी जो भी मनोकामना है वो पूर्ण हो. बोल मारी अम्बे.
6: जय अम्बे.
2: जय अम्बे.
7: जय अम्बे.
2: जय अम्बे.
4: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
2: બોલ મારી અંબે. જય જય અંબે.
5: જય જય અંબે.
2: ક્યાંથી આવી રહ્યા છો?
5: અમે અમદાવાદથી આવે છે.
2: અને આંખે પટ્ટી બાંધી છે, કોઈ માનતા છે?
5: માનતા હતી, બાધા હતી માતાજીની, એ બાધા માટે આવ્યા છે.
2: અચ્છા, પૂરી થઈ ગઈ. વર્ષોથી આવો છો કે પહેલી વાર?
8: અમે લગભગ 2007 માં થી આવ્યા છીએ.
2: અચ્છા, એવું છે. અને કોઈ વરસાદ કે એવું કઈ નડ્યું છે તમને?
8: વરસાદ થઈ દઉં વચમાં, નડ્યું તું થોડું, પણ ચાલતા હતા માતાજી ના નામ ઉપર.
2: બરાબર. અને તમને કોઈ કષ્ટ પડી રહ્યું?
5: કષ્ટ તો છે, માતાજી ના નામ પર બધું ભોગવું છે.
2: એવું છે. અને તમે પહેલી વાર આવ્યા છો કે તમે ભી આવો?
5: ના ના, અમે ભી આવ્યા છીએ.
2: આવો છો? ઓકે. અને ક્યારે નીકળ્યા હતા?
5: અમને આજ 5 વર્ષ થયા.
2: એક બાજુ મેળાની શરૂઆત થઈ ગઈ છે, તો બીજી બાજુ હજારો માઈ ભક્તો અંબિકા અન્ન ક્ષેત્ર માં માનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આપણી સાથે દીપકભાઈ જોડાઈ ગયા છે. દર વર્ષ કરતા આ વખતે શું વ્યવસ્થામાં ચેન્જીસ છે?
9: આ વખતે આપણે જે 12 પંડાલ બંધાયો છે એના અંદર પણ જમવાની વ્યવસ્થા છે,
3: અંદર ભોજનાલયમાં પણ આપણે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે. આ બે બાજુ આપણે

0: વ્યવસ્થા કરેલી છે મારી ભક્તોમાં.
1: તો આપણી સાથે અંબિકા અને ક્ષેત્રના મેનેજર શ્રી જોડાઈ ગયા છે. તમે ભક્તોને શું અપીલ કરશો?
2: શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સર્વ માય ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. બસ માં ભક્તાને કે આવો માના દ્વારે અને માનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવો.
1: જેટલું પ્રેમથી અહીંયા ભોજન બની રહ્યું છે એટલા જ પ્રેમથી અહીંયા ભોજન પીરસાઈ રહ્યું છે. તો તમે પણ અંબાજી આવો તો અંબિકા અન્ન ક્ષેત્રમાં આવવાનું ભૂલતા નહીં, માનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. બોલ મારી અંબે, જય જય અંબે.
3: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. અમદાવાદ થી આવી રહ્યા છે, 25 વર્ષથી આવે છે
4: અમારી સાથે. અમે લોકો લગભગ 15-17 ભૂદેવ અમદાવાદ થી કાલુપુર કર્ણમુક્તેશ્વર મહાદેવ થી ભાદરવા સુદ એકમના દિવસે ત્યાંથી નીકળીએ છીએ અને ભાદરવા સુદ આઠમના દિવસે માં ભગવતીના અંબાજી ધામમાં પધારીએ છીએ અને નોમના દિવસે માં ભગવતીનું આ નિશાન સ્વરૂપ છે એ નિશાન અમે માં ભગવતીને અર્પણ કરીએ છીએ અને માં ભગવતીને એવી પ્રાર્થના કરીએ છીએ કે હે માં ભગવતી, આ આવતી આસોની નવરાત્રમાં માં તું મારા ઘરે પધાર અને અમારા સૌનું કલ્યાણ કર અને વિશ્વનું કલ્યાણ કર.
5: અમે તો ભગવતીના દર્શન માટે આવ્યા છીએ, બીજું કઈ આપણી મનોકામના નથી.
4: વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે જ અમે લોકો આવીએ છીએ.
1: આ સર્વની મનોકામના પૂર્ણ કરે.

0: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
1: ગુલવારી અંબે, જય જય અંબે. આપણે ક્યાંથી આવી રહ્યા છો?
2: નડિયાદ, ચિલોડ.
1: નડિયાદ? અને કેટલા દિવસો પહેલા નીકળ્યા?
3: 5.
1: કેવો અનુભવ રહ્યો છે તમારો?
3: સરસ, બહુ આનંદ. આનંદ આનંદ નો પાર નહીં.
1: એવું છે, માનતા છે કે એમ જ દર વર્ષે નીકળો છો?
2: માનતા નહીં, અમને મત
1: પર. કેટલા વર્ષોથી આવો છો?
2: અમારે 20-25 વર્ષ થઈ.
1: કેટલા લોકો સાથે છે?
3: અમારા 70-80 માણસ.
1: બધા આગળ પાછળ છે, અડધા? ઓકે. પહેલી વાર આવે છે?
4: હા.
1: હા, કેવું લાગે છે?
4: મસ્ત.
1: પગ દુખે છે? નથી દુખતા?
4: ના.
1: મજા આવે છે?
4: હા.
1: અને હમણાં સુધી કેટલા કિલોમીટર કાપ્યું?
3: લગભગ અમારે 270 કિલોમીટર.
1: અને હવે તો ઢુકડું જ છે, હવે તો બહુ નજીક આવી ગયા છો.
3: બસ સારું, આનંદ આનંદ. બસ શરીર ના, મારો ઘર પરિવાર નો બધા સુખ, આનંદ આનંદ. આનંદ તો પાર નહીં.
1: કોઈ વચ્ચે કષ્ટ તો પડ્યું નથી?
3: કષ્ટ નહીં, કોઈ કોઈ કહે તો કઈ તકલીફ નહીં, કોઈ માથું નહીં, કોઈ દુખાવો નહીં, કોઈ ફોલી નહીં, કોઈ આનંદ નો માર, માનવ માર નહીં.
1: તમારા મોઢા પર પણ દેખાઈ રહ્યો છે, જે રીતે તમે નાસ્તા નાસ્તા માને ત્યાં જાઓ છો એ ત્યાં દેખાઈ આવે છે. બેટા, તને મજા આવે છે ને?
4: હા.
1: ઓકે, તો માં તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે,
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: ये सुनकर दोनों मूर्ख गुस्से में आ गए और बोले,
1: तो क्या तुमने खीर खा डाली?
2: नहीं खाता। तू क्या करता? अपनी जान से हाथ धोता?
3: तुम झूठ बोलते हो।
1: जब भूत मार रहा था तब तुमने हम लोगों को क्यों नहीं जगाया?
2: जगाता कैसे? तुम में से एक स्वर्ग का आनंद ले रहा था और दूसरा महाराजा बन गया था। मैं तुम्हें वहां से कैसे बुलाता? अगर बुलाता तो तुम लोग कहते कि मैं तुम्हें सपने में भी सुखी नहीं देखना चाहता, इसलिए मैंने तुम लोगों को नहीं जगाया।
0: ये सुनकर दोनों मूर्ख दांत पीस कर रह गए।
4: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो उमंग की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्शद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
5: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
6: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
7: એક સમયની વાત છે, એક ગામમાં એક ઉદાર ઉંદર રહેતો હતો। તેનો મિત્ર દૂર એક શહેરમાં રહેતો હતો। એક દિવસે ગામડાનો ઉંદર શહેરમાં રહેતા તેના મિત્રને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપે છે। જ્યારે તે શહેરી ઉંદર તેના ઘરે આવે છે ત્યારે ગ્રામીણ ઉંદર પોતાના ખુલ્લા હૃદયથી અને પૂરા મનથી તેની આગતા સ્વાગતા કરે છે। ગ્રામીણ ઉંદર ઘણી બધી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ શહેરી ઉંદરને પીરસે છે। આટલું કર્યા છતાં શહેરી ઉંદરને ગામડાનું વાતાવરણ ગમતું જ નથી। તે કહે છે, મારા મિત્ર, તું આ રીતે ગામડામાં કેવી રીતે રહી શકે છે? તું અહીં રહીને તારો સમય અને શક્તિ બગાડી રહ્યો છે। કેટલાક દિવસ તું શહેરમાં રહેવા આવ, હું તને બતાવીશ કે જીવન શું છે। ત્યારે શહેરી ઉંદર ગ્રામીણ ઉંદરને તેના ઘરે આમંત્રણ આપે છે અને આવકાર માટે આભાર માની ત્યાંથી નીકળી જાય છે। થોડા સમય પછી ગ્રામીણ ઉંદર તેના શહેરી મિત્રના ઘરે જાય છે। શહેરી ઉંદર ખૂબ વિશાળ ઘરમાં રહે છે। તે શહેરની વચ્ચે આવેલું હતું, જે એક મેજબાની માટેનો મોટો ઓરડો હતો, જ્યાં ઢળક વાનગીઓ પીરસવામાં આવતી હતી। શહેરી ઉંદરે ગ્રામીણ ઉંદરને મોટા ટેબલ પર ઘણી બધી વાનગીઓ પીરસી। જ્યારે ત્યાં બે માખીઓ સગાઈના ભોજનનો આનંદ લઈ રહી હતી ત્યારે તેમણે ભસવાનો અવાજ સાંભળ્યો અને કુરકવાનો અવાજ બહારથી આવી રહ્યો હતો। આ શું છે? ગ્રામીણ ઉંદરે પૂછ્યું। અરે કંઈ જ નથી, આ તો ફક્ત શેઠના કૂતરા ભસે છે, શહેરી ઉંદરે કહ્યું। પરંતુ ગ્રામીણ ઉંદરને તેના જવાબથી સંતોષ નહોતો। ત્યારે જ ઓરડાનો દરવાજો ખુલ્યો અને નૃત્યાંગનાઓ ચાર કૂતરાઓ સાથે અંદર પ્રવેશે છે। ગ્રામીણ ઉંદર ડરીને ટેબલ ઉપર ચડી જાય છે અને તે બીજા ઓરડાના એક દૂરના ખૂણામાં પોતાને સંતાડી દે છે। જ્યારે તે નાચનારા કૂતરા સાથે જતા રહે છે ત્યારે તે બંને ઉંદર બહાર આવે છે અને હજી પણ તે ડરેલું હતું। તે ગ્રામીણ ઉંદર તે નિમંત્રણ માટે તેને આવજો કહી ત્યાંથી નીકળે છે અને કહે છે, આ શહેરની સારી જિંદગી હોય જેમાં હંમેશા આતંક હોય છે તો આના કરતા મારા ગામડાનું જીવન વધુ સારું અને શાંતિપૂર્ણ છે। તમારી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે હંમેશા માથા પર તલવાર લટકતી હોય છે। આના કરતા મારી ગામડાની સાદી રોટલી જ સારી। મારા મિત્ર, તું મારા ઘરે પધારજે, તારું હંમેશા સ્વાગત છે। અને ગ્રામીણ ઉંદર ફરીથી તેનો આભાર માને છે અને પોતાના સુંદર ગામમાં પાછો ફરે છે।
6: બાળ મિત્રો, આપ

ને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.

કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો. તેને સુથારી કામ આવડતું જ નહોતું. એથી તેણે વિચાર્યું બાજુના કોઈ ગામમાં જઈને નવેસરથી ધંધો ચાલુ કરવો. આથી તે અને તેનું કુટુંબ ચાલી નીકળ્યા. રસ્તામાં એક ઊંટડી પોતાના બચ્ચાને જન્મ આપવાની પીડાથી તરફડતી હતી. સુથારની પત્નીએ કહ્યું, થોભો, આપણે આ ઊંટડીની મદદ કરવી જોઈએ. અને તે રોકાય છે અને ઊંટડીની મદદ કરે છે. ઊંટડી એક બચ્ચાને જન્મ આપે છે. નાના બચ્ચાને અને ઊંટને લઈને સુથાર અને તેનું કુટુંબ આગળ વધે છે. સુથાર ઊંટોનું ભરણ પોષણ કરવા લાગ્યો. એ રોજ ઊંટોને લઈને નજીકના ઉપવનમાં ચરાવવા માટે લઈ જતો. આ ઊંટોમાં પેલું ઊંટનું બચ્ચું પણ હતું. તે બચ્ચું ઘણું તોછડું અને અભિમાની હતું. એ દરેક વખતે બધા ઊંટોથી પાછળ રહી જતું. સુથારે એના ગળે ઘંટડી બાંધી હતી, જેથી એ છૂટું પડી ગયું હોય ત્યારે એનો અવાજ સાંભળીને એને શોધી શકાય. વડીલ ઊંટોએ એ બચ્ચાને સલાહ આપતા કહ્યું, અલ્યા, આ નિર્જન વગડામાં તારે અમારી સાથે જ રહેવું. તું છૂટું પડી જઈશ તો આ ઘંટના અવાજને કારણે ગમે તે હિંસક પ્રાણીની નજરમાં આવી

જઈશ. એ વખતે અમે તને બચાવી નહીં શકીએ. ઊંટનું બચ્ચું નાદાન અને છકેલું હતું. તેણે વડીલ ઊંટોની વાતને ધ્યાનમાં ના લીધી. એણે કદી જંગલના વાઘ, વરુ કે સિંહને જોયા ન હતા. તેથી તે તોછડાઈથી બોલ્યું, મને શું થવાનું છે? તમે નાહકની મારી ચિંતા કરો છો. એક સાંજે ઊંટોનું ટોળું ચારો ચરીને પાછું ફરી રહ્યું હતું ત્યારે આ ઊંટનું બચ્ચું હંમેશની જેમ એકલું ચરતું પાછળ રહી ગયું. તેની ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી પહોંચ્યો. સિંહે જોયું કે ઊંટનું બચ્ચું ચરી રહ્યું છે, તેથી તે એક ઝાંખરાની વાડ પાછળ સંતાઈ રહે છે. પેલું બચ્ચું ચરતું ચરતું આ ઝાંખરાની વાડની નજીક આવે છે. ત્યાં આવતા જ સિંહ તેના પર તરાપ મારીને તેને મારી નાખે છે. અનુભવી વડીલોના હિતવચન ન માનનાર અણસમજુ ઊંટે છેવટે પોતાના પ્રાણ ખોયા.

ઘોડો અને સિંહ. ઘણા વર્ષો પહેલાની વાત છે, એક ખેડૂત હતો જેની પાસે એક ઘરડો ઘોડો હતો. ઘોડો વૃદ્ધ થઈ ગયો એટલે ખેડૂતે તેને કહ્યું કે આ ઘર છોડીને જંગલમાં રહેવા જતો રહે. ઘોડો ઘણો નિરાશ થઈ ગયો. તેણે તેના માલિકને કહ્યું, હું તારો વૃદ્ધ નોકર છું, મેં આખી જિંદગી તારી સેવા કરી છે, હું હંમેશા તને વફાદાર રહ્યો છું. મારી ફરજ બજાવવામાં મેં ક્યારેય કોઈ આળસ નથી દાખવી. જ્યાં સુધી હું શારીરિક રીતે સક્ષમ હતો ત્યાં સુધી મારી પાસે બધું કામ કરાવતા હતા, અને હવે જ્યારે હું ઘરડો અને અશક્ત છું ત્યારે તમે મને ઘર છોડી અને જંગલમાં રહેવા જવા માટે કહો છો. શું આ જ મારી આખી જિંદગીની વફાદારીનું ઇનામ છે? પેલા ખેડૂત પાસે કોઈ જવાબ ન હતો. પેલા ખેડૂતે કહ્યું, સારું, તો તું મારી સાથે મારા ઘરમાં જ રહે, પણ મારી એક શરત છે. જો તું મને સિંહનું ચામડું લાવી આપે તો હું તને આ ઘરમાં રહેવા દઈશ. હવે પેલો ઘોડો જંગલમાં ગયો અને ત્યાં તેને એક શિયાળ મળ્યું, અને શિયાળને તે ઘોડાને જોઈને દયા આવી. તેણે તેને પૂછ્યું કે શું બન્યું છે? પેલા ઘોડાએ બધી વાત શિયાળને કહી. શિયાળ ખૂબ દયાળુ અને મદદ કરે તેવું હતું. તેણે પેલા ઘોડાને કહ્યું, હું તને એક યુક્તિ બતાવું છું. તું જાણે મરી ગયો હોય તેવો ઢોંગ કર અને જમીન પર સૂઈ રહે. ઘોડાએ તેમ કર્યું. હવે પેલું શિયાળ સિંહ પાસે ગયું અને તેને કહ્યું, મહારાજ, હું તમારી માટે એક શિકાર લાવ્યો છું. જો તમે કહેતા હોય તો આપણે બંને મળી અને તેને ખાઈએ. સિંહે કહ્યું, સારું, ચાલ. શિયાળે સિંહને કહ્યું,

0: જુઓ મહારાજ, પેલો ઘોડો ત્યાં મરેલો પડ્યો છે. હું તમારી પૂંછડી તેના પગ સાથે બાંધી દઈશ અને તમે તેને ખેંચી અને આ ઝાડ નીચે લઈ આવો અને ત્યાર પછી આપણે બંને પેટ ભરી અને ખાઈશું. સિંહ અને શિયાળ બંને ત્યાં ગયા અને શિયાળે તેની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધી દીધી. હવે શિયાળે જોરથી ઘોડાને બૂમ પાડી કે ઉઠ અને દોડ. આ સાંભળતાની સાથે જ ઘોડાએ જેટલું જોર ભેગું થાય તેટલું ભેગું કરી અને દોડવાનું શરૂ કર્યું. હવે પેલા સિંહની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધેલી હોવાથી સિંહ તેની સાથે ઘસડાવા લાગ્યો અને ઘોડો તો ઝાડી, ખેતર, ખાડા, ટેકરા, પથ્થર કશું જ જોયા વગર દોડવા લાગ્યો અને સિંહને ખૂબ જ ભારે ઈજા થવા લાગી અને તે લોહી લુહાણ થઈ ગયો અને મરી ગયો. પેલો ઘોડો દોડતો દોડતો તેના માલિકના ઘર આગળ આવીને ઊભો રહ્યો. હવે પેલા મરેલા સિંહને જોઈ ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો અને પેલા ઘોડાને શાબાશી આપી અને તેની સાથે રહેવાની પરવાનગી પણ આપી.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે.

ભગવાન. આ ભગવાન વિશે દરેકની અલગ અલગ માન્યતા છે. કોઈ એને માને છે તો કોઈ એને નથી માનતું. હવે તમે ખરેખર એને માનો છો કે નહીં એ આપણે તમારા પર છોડીએ છીએ. પણ હું અત્યારે લઈને આવી છું એક અલગ વાર્તા, અને આ વાર્તા એક કિસ્સો છે મહાભારતના સમયનો. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. છેલ્લા 2 દિવસ જ્યારે બાકી હતા ત્યારે કૌરવસેનાના સેનાપતિ તરીકે દુર્યોધને મિત્ર કર્ણની નિમણૂક કરી. કર્ણએ દુર્યોધનને કહ્યું કે આમ તો હું દરેક બાબતમાં કૃષ્ણ અર્જુનથી ચડિયાતો છું, પરંતુ એક બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. દુર્યોધને પૂછ્યું, એવી તો કઈ બાબત છે કે જેમાં અર્જુન તારાથી ચડિયાતો છે? ત્યારે કર્ણએ કહ્યું, મિત્ર, મારા સારથી તરીકે મધ્યરાજ શૈલ્ય છે, જ્યારે અર્જુનના સારથી તરીકે શ્રીકૃષ્ણ છે, અને આ બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. આ બંને સારથીઓ વિશે એક ઓછી સાંભળેલી અને જાણવા જેવી આ વાત છે. કર્ણ તેના સારથી સાથે શૈલ્યજી, જે એના સારથી હતા, એમને ફક્ત એક જ વાત કહેતા, યાહી યાહી યાહી, મતલબ ચાલો ચાલો ચાલો. કર્ણ સારથીને સતત હુકમ આપવાનું કામ કરે, જ્યારે બીજી બાજુ અર્જુન એના સારથી શ્રીકૃષ્ણને કહે છે, યથાવા રુચતે તવ, મતલબ આપને યોગ્ય લાગે એમ કરો, આપ જે કરશો એ મને કબૂલ છે, રથ તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં લઈ જાઓ, મારું કામ બાણ ફેંકવાનું છે અને હું તે કામ કરીશ, અને તમારું કામ તમે કરો. કર્ણએ પોતાની સત્તા પોતાની પાસે રાખી તો એ યુદ્ધ હારી ગયો, અને અર્જુને પોતાની સત્તા પણ શ્રીકૃષ્ણને સોંપી તો એ આ યુદ્ધ જીતી ગયો. દોસ્તો, આપણા જીવનરથના સારથી ભગવાન છે. આપણે પણ જો કર્ણની જેમ ભગવાનને આદેશો આપવાને બદલે અર્જુનની જેમ ભગવાનની ઈચ્છા મુજબ નિષ્ઠાપૂર્વક કર્મ કરીએ તો દરેક બાબતમાં વિજય ચોક્કસ જ થાય. તો કેવી લાગી વાર્તા? જરૂર જણાવજો અમને રેડિયો 90.4 FM પર. વ્યસ્ત રહો, મસ્ત રહો, સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજી જ્યોતિની શુભકામનાઓ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: આહા, શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન। આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર। સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો। 90.4 FM।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

અનેક ભાષાઓની જનની એટલે સંસ્કૃત, વિશ્વની સૌથી તેજસ્વી ભાષા એટલે સંસ્કૃત, ભાષાઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા એટલે સંસ્કૃત, અને સૌથી સરળ ભાષા એટલે સંસ્કૃત.

એમએ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મયુરચંદ્ર રાજકોર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મેઘનાબેન મોદી અને છાત્ર તરીકે શ્રી પરીક્ષિતભાઈ જોશી. તો આવો શીખીએ સરળ સંસ્કૃત.

0: નમસ્કાર મિત્રો, આજનું સુભાષિત. અમંત્રમ અક્ષરમ નાસ્તિ,
1: અમંત્રમ અક્ષરમ નાસ્તિ,
0: નાસ્તિ મૂલમ અનૌષધમ,
1: નાસ્તિ મૂલમ અનૌષધમ,
0: અયોગ્યઃ પુરુષો નાસ્તિ,
1: અયોગ્યઃ પુરુષો નાસ્તિ,
0: યોજકસ્તત્ર દુર્લભ,
1: યોજકસ્તત્ર દુર્લભ.
0: મિત્રો, આ સુભાષિતમાં યોગ્ય યોજનારા પુરુષની વાત કરવામાં આવી છે. એટલે એવો વ્યક્તિ કે જે બધું જોડી શકે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વસ્તુ નિરર્થક હોતી નથી. દરેકનું કંઈક ને કંઈક પ્રયોજન હોય છે, કંઈક ને કંઈક હેતુ કારણ હોય છે. મંત્ર એ પણ અસરકારક હોય, પણ એને વ્યક્ત કરનારા અક્ષરો એ નિરર્થક હોતા નથી. એટલે કે એક પણ અક્ષર એવો નથી કે જેને કોઈ અર્થ ના હોય, એનો કોઈ મંત્ર શરતો ના હોય. પ્રત્યેક અક્ષર કંઈક ને કંઈક હેતુ માટે હોય છે. એવી જ રીતે મૂળ એટલે કે ઔષધ જો કહીએ તો ઔષધ પણ એના કોઈક ને કોઈક હેતુ ને સર કરતું હોય છે. એવા દરેક મૂળિયા એટલે કે ઝાડ વૃક્ષ કે ગમે તે લઈએ આપણે, પણ એ ઔષધ ન હોય એવું બની શકે નહીં. એનું કોઈક ને કોઈક તો પ્રયોજન હોય જ છે. આમ પ્રત્યેક વ્યક્તિ આ સંસારમાં દુનિયામાં જે કોઈ આપણે બધા છીએ, પશુ પક્ષી અને મનુષ્ય, એમાં મનુષ્યોમાં પણ આપણે કોઈ વ્યક્તિ કામનો છે કે નકામો છે, એની શું હેસિયત છે શું નથી, એવું નિરર્થક વિચારવાનું રહેતું નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક હેતુ પ્રયોજન એનું હોય જ છે. પણ આ હેતુ ત્યારે જ સફળ બને જ્યારે એને કોઈ યોગ્ય યોજક હોય, એને યોગ્ય કાર્ય માટે એને જોડી શકે. જરૂર છે યોજકની, અને યોજક જે છે એ દુર્લભ છે. આવા યોજકો જલ્દી મળતા નથી. જો સુલભ યોજકો હોય તો દરેક કાર્ય જીવનશૈલી સરળ બની જાય. મિત્રો, આગળ આપણે જોયું સંબંધ દર્શાવવા માટે તસ્ય એતસ્ય એવા પુલ્લિંગ શબ્દોનો પ્રયોગ થાય છે. તસ્યા તસ્યાહા એતસ્યાહા એવા સ્ત્રીલિંગ શબ્દોનો પ્રયોગ પણ થાય છે, અને તસ્ય એતસ્ય એવા નપુંસકલિંગ શબ્દોનો પણ પ્રયોગ આપણે જોયો. એનાથી આગળ આપણે જોયું કે સીધો જ સંબંધ દર્શાવવા માટે સ્ય અથવા યાહા એવા શબ્દો પણ પ્રત્યયો આપણે જોડ્યા હતા. જેમ કે શિવસ્ય પુત્ર ગણેશ આપણે જોયું, તો શિવનો પુત્ર ગણેશ છે એમાં આપણે શિવસ્ય ત્યાં આપણે સ્ય પ્રત્યય લગાવ્યો, અને પાર્વતીનો પુત્ર ગણેશ છે એમ જ્યારે કહીએ તો પાર્વત્યાહા ત્યાં આપણે યાહા પ્રત્યય લગાવ્યો. એટલે કે પુલ્લિંગમાં સ્ય અને સ્ત્રીલિંગમાં યાહા આવા પ્રત્યયો આપણે સંબંધ દર્શાવવા માટે લગાવ્યા હતા. નપુંસકલિંગમાં પણ આપણે જોયું કે પુષ્પસ્ય નામ પાટલ, પુષ્પનું નામ ગુલાબ છે, તો ત્યાં પણ આપણે પુલ્લિંગની જેમ નપુંસકલિંગમાં પણ સ્ય પ્રત્યય લગાવ્યો હતો. હવે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ અને સંબંધ જાણવાનો પ્રયત્ન કરીએ તો એના માટે કયો શબ્દ વપરાય એ જોઈએ. પુલ્લિંગમાં કસ્ય શબ્દનો પ્રયોગ થાય છે. જેમ કે તમે મને પૂછો કસ્ય નામ મયૂર, તો હું કહીશ મમ નામ મયૂર. હું એવું પૂછું કસ્ય નામ પરીક્ષિત,
2: એતસ્ય નામ પરીક્ષિત,
0: હા તો તમે એનું નામ જણાવો છો, પણ વ્યક્તિ પોતે પણ પોતાનું નામ કહી શકે
3: મમ નામ પરીક્ષિત.
0: હા, એતસ્ય એવું આપણે નજીકમાં કહ્યું, દૂર હોય તો તસ્ય કહીએ, અને વળી કોઈ યુવક હોય તો આપણે એમ કહીએ યુવકસ્ય નામ પરીક્ષિત. પણ આપણે એ જ સરળતા ખાતર કસ્ય એવો પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ આપણને મળે છે. આ જ ઉદાહરણને આપણે આગળ લઈએ. હું પૂછું કસ્ય પુત્ર

0: ગણેશ તો તમારે શું કેવું જોઈએ?
1: શિવસ્ય પુત્ર
0: ગણેશ. તમારે પુલ્લિંગમાં આવા કેટલાક શબ્દો શ્ય લગાવીને બોલવા જોઈએ. કસ્ય પુત્ર વાસુદેવ, વસુદેવસ્ય પુત્ર વાસુદેવ. એ જ રીતે કસ્ય પુત્ર લવ,
1: રામસ્ય પુત્ર લવ.
0: હા, તો આવો સંબંધ આપણે પ્રશ્ન પૂછીએ કસ્ય. આપણે આગળ જોયું કે કેટલાકના નામ, વિદ્યાલયોના નામ આપણે જોયા કે વિદ્યાલયસ્ય નામ નચિકેતા, તો આપણે વિદ્યાલયનું નામ પણ પૂછી શકીએ કસ્ય નામ નચિકેતા, તો
2: વિદ્યાલયસ્ય નામ નચિકેતા.
0: હા, એવી જ રીતે ફળ, ફૂલ, વૃક્ષ દરેકના નામ પૂછી શકીએ. પણ આપણે યાદ રાખીએ કે પુલ્લિંગમાં હોય તો કસ્ય, સ્ત્રીલિંગમાં હોય તો કસ્યાહા. આપણે આગળ જોયું કે પાર્વત્યા પુત્ર ગણેશ, તો પ્રશ્ન શું પૂછી શકીએ?
1: કસ્યાહા પુત્ર ગણેશ.
0: સરસ.

0: હવે આપણે આગળ જોયું કે નદ્યાહ નામ ગંગા, તો પ્રશ્ન શું થશે?
1: કસ્યાહ નામ ગંગા.
0: હા, તો ઉત્તર આવશે નદ્યાહ નામ ગંગા. એ જ રીતે કસ્યાહ નામ દ્રાક્ષા, તો લતાયાહ નામ દ્રાક્ષા. તમે આવા કસ્યાહ વાળા બીજા પ્રશ્નો બનાવી શકો.
1: કસ્યાહ નામ ગંગા,
0: નદ્યાહ નામ ગંગા. આપણે આવા બીજા કોઈ હોય ગાયિકા લેખિકા તો એને કસ્યાહ થી પૂછી શકીએ. જેમ કે કસ્યાહ નામ લતા મંગેશકર,
1: ગાયિકાયાહ નામ લતા મંગેશકર.
0: સરસ. તો આ રીતે લેખિકા તો લેખિકાયાહ, આવો પ્રત્યુત્તર મળશે. ગાયિકા ગાયિકાયાહ, તો જેવો પ્રશ્ન છે એવો જવાબ મળશે. કસ્યાહ ગાયિકાયાહ લેખિકાયાહ પાર્વત્યાહ, માટે આપણે પ્રશ્ન પણ યોગ્ય રીતે પૂછવો જોઈએ. એ જ રીતે નપુસકલિંગમાં પણ પુલ્લિંગ જેવો જ શબ્દ પ્રયોજાય છે. કસ્ય નામ પાટલ હ, એવું જો હું ફૂલ માટે પૂછું તો કોનું નામ પાટલ છે?
1: પુષ્પસ્ય નામ પાટલ હ.
0: હા, તો પુષ્પ એટલે કે ફૂલ, ફૂલનું નામ ગુલાબ છે. તો અહીં આપણને સંબંધ સ્પષ્ટ થાય છે. આપણે રંગ પણ પકડી શકીએ. વર્ણ કહીએ આપણે સંસ્કૃતમાં. જેમ કે ફૂલનો રંગ પીળો છે, પીળા માટે શબ્દ છે પીતઃ. તો તમે મને પ્રશ્ન પૂછી શકો, કસ્ય વર્ણઃ પીતઃ?
1: પુષ્પસ્ય વર્ણઃ પીતઃ.
0: સરસ. તો શ્વેતઃ પીતઃ હરિતઃ એવા પ્રશ્નો તમે પૂછી શકો. રક્તઃ કૃષ્ણ, તો હું એના વર્ણ આપણે એનો જવાબ આપી શકીએ. ધારો કે કસ્ય વર્ણ હરિતઃ?
1: શુકસ્ય વર્ણ હરિતઃ.
0: હા, શુક એટલે કે પોપટ, તો શુકસ્ય વર્ણ હરિતઃ. કસ્ય વર્ણ કૃષ્ણ, એમ જો હું પૂછું તો
1: કાકસ્ય વર્ણ કૃષ્ણ.
0: હા, કસ્ય વર્ણ શ્વેતઃ?
2: બકસ્ય વર્ણ શ્વેતઃ.
0: ખૂબ સરસ. તો કસ્ય એમ આપણે જયારે પૂછીએ

0: ત્યારે આપણને એનો પરિચય એના સંબંધ સાથે થાય છે. આપણે ફરીથી યાદ રાખીએ, કશ્ય પુલ્લિંગ અને નપુંસકલિંગમાં બંનેમાં પ્રયોગ જાય છે, જ્યારે સ્ત્રીલિંગમાં કશ્યાહા. મિત્રો, હવે આગળ આપણે કેટલાક સરળ શબ્દોનો અભ્યાસ કરીએ. વ્યવહારિક સંસ્કૃતમાં આપણે કેટલાક સામાન્ય શબ્દો વાતચીતમાં કેટલીક ક્રિયાઓ દર્શાવવા માટે બોલતા હોઈએ છીએ. આપણે કોઈ વસ્તુ જોઈતી હોય તો એના માટે એક સંસ્કૃત શબ્દ છે આવશ્યકમ. બાળકને ભૂખ લાગી હોય અને એને ભોજનની જરૂર હોય તો એ માતાને કહેશે ભોજનમ આવશ્યકમ. વિદ્યાર્થી વિદ્યાલયે જતો હોય અને શિક્ષક એને પૂછે કે ભાઈ તમે કેમ આવ્યા છો, તો જવાબ આપે જ્ઞાનમ આવશ્યકમ. આવશ્યકમ એટલે જરૂર છે, જોઈએ છે. કોઈ આપણને ભોજન પીરસતું હોય અને પૂછે કે ભાઈ તમને હું પીરસું, થોડું જરૂર છે, આપણે જરૂર હોય તો કહીએ આવશ્યકમ. તો મિત્રો, આવશ્યકમ એટલે કે આપણે કોઈ પણ પ્રત્યુત્તર હકારાત્મક આપીએ કે જરૂર છે, એના માટે આપણે આ શબ્દ બોલીએ છીએ. ક્યારેક આપણને જુદી જુદી ક્રિયાઓ અથવા કંઈક કાર્ય કરવાની ઈચ્છા થાય તો આપણે આવા શબ્દથી એને વ્યક્ત કરી શકીએ છીએ. જેમ કે મને આરામની જરૂર છે તો હું કહીશ વિશ્રામઃ આવશ્યકમ. તમે પણ આવા શબ્દો બનાવી શકો.
1: પુસ્તકમ આવશ્યકમ.
0: હા, તમને પુસ્તક જોઈએ છે તો તમે બનાવી શકો.
2: જ્ઞાનમ આવશ્યકમ.
0: હા, આવશ્યક છે. આમ સરળ રીતે આપણે કઈ પણ વસ્તુ જોઈતી હોય તો આવશ્યકમ બોલીએ છીએ.
1: જલમ આવશ્યકમ.
0: હા, ક્યારેક આપણે હાવભાવ એવો પણ પ્રગટ કરી શકીએ, પ્રશ્નાર્થ પણ લાગે કે તમને કઈ જોઈએ છે તો આશ્ચર્ય રીતે પણ પૂછી શકીએ. જલમ આવશ્યકમ, તમારે પાણી જોઈએ છે, એમ પૂછી પણ શકાય. પણ થોડોક ભાવ આપણે બદલવો જોઈએ.
2: ભોજનમ આવશ્યકમ.
0: હા, તમારે જમવું છે, એવો અર્થ થાય. ક્રીડા આવશ્યકમ, તમને રમવું છે, એમ વિદ્યાર્થી કંટાળ્યો હોય તો આપણે પૂછીએ ક્રીડા આવશ્યકમ. જો એને ગમતું હોય અને થાક્યો હોય ને કે તો હા પાડે. અને હા પાડવા માટે આપણા ત્યાં સંસ્કૃતમાં શબ્દ છે આમ. આમ એટલે હા. હું તમને પૂછું કે ભોજન જરૂર છે, ભોજનમ આવશ્યકમ.
2: આમ.
1: આમ.
0: હા, તો તમને જરૂર હોય તો આપણે કહીશું આમ. અને જો આપણે જરૂર ન હોય તો આપણે કહીશું ન. મારે જરૂર નથી. ન આવશ્યકમ. આપણે બે શબ્દો ભેગા પણ બોલી શકીએ. ન આવશ્યકમ, ના, નથી જરૂર. તો આવશ્યકમ એટલે કે જરૂર છે. અને એ બતાવવા માટે આપણે કોઈ પૂછતું હોય કે તમારી જરૂર છે તો આપણે એનો પ્રત્યુત્તર આપી શકીએ આમ. અને જરૂર ન હોય તો આપણે પ્રત્યુત્તર આપી શકીએ ન. મિત્રો, હું આપને પૂછું કે શું સંસ્કૃત આવશ્યકમ?
1: આમ.
0: મિત્રો, હું શું આપને એમ પૂછું કે કેમ અંગ્રેજી આવશ્યકમ?
1: આમ.
0: હા, તો જેમ સંસ્કૃત આવશ્યક છે, અંગ્રેજી આવશ્યક છે, એમ ઘણું બધું એવું છે શિક્ષણમાં જેની આપણને જરૂર છે. કોમ્પ્યુટર આવશ્યકમ, સંગીત આવશ્યકમ, કલા આવશ્યકમ. તો આપણે જે આવશ્યક છે એ બધાને આમ એવા પ્રત્યુત્તરથી હકારાત્મક દર્શાવી શકીએ. પણ ઘણું જમી લીધું હોય અને કોઈ પીરસતું હોય તો આપણે ભારપૂર્વક ના પાડવી પડે. ન
1: આવશ્યકમ.
0: ન આવશ્યકમ એટલે કે આમની જગ્યાએ આપણે ન શબ્દ પ્રયોગ કરવો જોઈએ. તો વધુ સરળ શબ્દો સાથે આપણે ફરી મળીશું. નમસ્કાર.

0: સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં મેળો ભરાય છે અને પગપાળા યાત્રાળુઓ ત્યાં અંબાજીમાં દર્શન કરવા માટે જાય છે. મિત્રો, અમારા આરજે અંજલિ ત્યાંના લોકો જોડે વાત કરે છે, તેની ઝલક આપણે સાંભળીએ રેડિયો પાલનપુર ઉપરથી.
1: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મારી જોડે કનકબા છે અને આખો જે સંઘ છે એ સાણંદથી આવે છે, હે ને? આપણે તમે આખું મેનેજમેન્ટ ને બધું જોડે લઈને જ નીકળો છો?
2: હા.
1: અને કેટલા વર્ષોથી આવો છો?
2: 5 વર્ષથી. 5 વર્ષ.
1: હા. કેવું રહ્યું તમારું?
2: બહુ મજા આવી.
1: કોઈ વચ્ચે કોઈ કષ્ટ કે કઈ પડ્યું?
2: કઈ જ નહીં, બહુ જ મજા આવી.
1: અને જમવાનું જે મેં જોયું કે તમે અહીંયા જ બનાવો છો.
2: અમારે ઘરેથી જ આવું બધું તૈયારી જ રહીએ.
3: સોલંકી છે ને, એ બધું મેનેજમેન્ટ કરે છે.
1: અચ્છા, એટલે બધું સામાન ને બધું આ જયારે નીકળતા હોય ને, કેટલા દિવસ પહેલાથી તૈયારી કરો છો?
2: 15 દિવસ પહેલાથી.
1: વચ્ચે વરસાદ કે એવું કઈક નડ્યું?
2: હા,
1: કેવું લાગ્યું બેટા?
4: બોલ મારી અંબે, જય અંબે.
1: મજા આવે છે?
4: મજા આવે.
1: એવું તને મજા આવે? નાના બાળકો પણ છે, આખું એક પરિવાર જેવું સાથે નીકળ્યા છે. બધી જ વ્યવસ્થાઓ સાથે એ લોકો નીકળ્યા છે અને બહુ જ મજા આવી રહી છે. ટીકલ કે કઈ પણ બધું સાથે જ લઈને
2: છે, બધું જ.
1: અને એમના જે અહીંયા ભાઈઓ બેઠા છે એ બધી જ તૈયારીઓ સૌથી પ્રથમ એ લોકોએ કરી હતી અને 15 દિવસ પહેલાથી તૈયારીઓ હતી અને હમણાં નીકળ્યા છે અને હવે થોડુંક જ દૂર છે. તો તમારી બધાની મનોકામના મા અંબા પૂર્ણ કરે. બોલ મારી અંબે, બોલ મારી અંબે.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મને મહિલાઓ વધારે દેખાવા મળી છે જે હમણાં ચાલી રહી છે ને, એ આખો સંઘ છે જેમાં મહિલાઓ હમણાં બહુ છે. કેવું લાગી રહ્યું છે તમને?
5: બહુ સરસ લાગી રહ્યું છે.
1: તમારી પહેલી વાર છે આવી રીતે અંબાજી જવા માટે?
6: અને હું અમેરિકાથી આવી છું આના માટે સ્પેશિયલ.
1: ઓકે, એટલે પહેલા તમે આવી રીતે અંબાજી ગયેલા છો કે ફર્સ્ટ ટાઈમ છે?
6: ફર્સ્ટ ટાઈમ.
1: એટલે તમે કેટલા વર્ષોથી આવો છો?
5: પહેલી વાર
1: છે. અને કેવું લાગી રહ્યું છે?
5: બહુ જ મજા આવી છે અમને.
7: અમે 4 તારીખથી નીકળીએ છીએ. અમે 4 તારીખથી ત્યાં વોકિંગ નીકળીએ છીએ. આજે અમારો 15મો દિવસ છે.
6: ના, અમારું ગ્રુપ એટલું સરસ છે કે અમને કંઈ બી તકલીફ પડે તો એકબીજાની સાથે વાત કરતા કરતા એ નીકળી જાય છે.
1: તમારું કેવો અનુભવ?
5: બહુ સરસ.
7: એ તો અમારા ગ્રુપના વડીલ છે, એમને ખાસ પૂછો.
6: એમની વાત કરું તો એ ડે બિફોર હોસ્પિટલમાં હતા, એમને બોટલ ચડાવેલા હતા, તે છતાં પણ એના બીજા દિવસે એમને એટલી શ્રદ્ધા છે કે તે અને જોઈન્ટ કરીને આજે ચાલી રહેલા છે.
1: અને તમે દાંતાથી પણ ઘણા આગળ પહોંચી ગયા છો અને જસ્ટ હવે થોડુંક જ બાકી છે. લઈ
7: બીમાર હતા આગલે દિવસે એમને બોટલ ચડાવ્યા, બીમાર હતા આગલે દિવસે બોટલ ચડાવ્યા. 10-15-20 હજાર નો ખર્ચો કર્યો સ્પેશિયલ ચાલવા માટે એમને.
1: જે આ બીજા પણ જે ચાલનારા છે એમના માટે કોઈ સંદેશ તમારે આપવો હોય તો કે શું આપશો?
7: હવે અમે દર વર્ષે જઈશું.
6: શ્રદ્ધા રાખીને ચાલશો તો બધી તકલીફો દૂર થશે અને તમારી હેલ્થ વધારે સારી થશે.
1: ઓકે, માં તમારી મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે,
8: જય જય અંબે.
0: તમે સાંભળ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, તમે અત્યારે હાલ સાંભળી રહ્યા છો આરજે અંજલિ દ્વારા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તેની ક્ષણો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. તમારું નામ?
9: કપિલાબેન.
1: કપિલાબેન, ક્યાંથી આવો છો?
9: અમે પાલસ છે, ભરૂચ જિલ્લામાંથી.
1: ભરૂચ જિલ્લાથી. અને મારે એ વાત કેવી છે કે અંબાજી તો એ લોકો પહોંચી ગયા છે અને ત્યાંથી હવે ગબ્બર ચાલતા જાય છે, તો આટલી બધી શક્તિ ક્યાંથી લાવો છો?
9: એ તો માં જ આપે આપણને, માને આશા એ આવ્યા છો, માં જ આપે.
1: અને કેટલા લોકો સાથે? કોઈ સંઘ સાથે આવે છે?
9: મેં સંઘ છે અમારે, અમારે ખાસા 100 જેવા છે.
1: એવું છે? અને બધા હવે ગબ્બર ચાલતા
9: છે? બધા ધજા ચડાવવા જશે.
1: ઓહો, અને કેટલા વર્ષોથી આવો છો?
9: અમારે આ પહેલું વર્ષ છે, 5 વર્ષ પૂરા થશે.
1: તમારે 5 વર્ષ પૂરા થશે?
9: 5 વર્ષ પૂરા.
1: અને માનતા છે કે?
9: ના, એમ જ માની આશાથી જ માં આપે આપણને.
10: 10-12 વર્ષ થઈ ગયા.
1: તમને કેટલા?
10: 10-12 વર્ષ.
1: ઓહો, અને તમે પણ પહેલી વાર આવો છો કે આવો છો પહેલા?
11: 8 વર્ષ થયા.
1: તમે 8 વર્ષથી આવો છો ખરેખર? કેમ કે ભરૂચ જિલ્લો ને? કેટલું?
9: ભરૂચ જિલ્લો.
1: ભરૂચ જિલ્લાથી આવે છે. તો કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી?
11: 400.
1: કેટલા દિવસથી નીકળ્યા છો? અંબાજી દર્શન કરી
9: લીધા? પહેલા જઈશું, માના દર્શન કરવા પછી નીચે જઈશું.
1: એટલે ત્યાંથી હજુ અંબાજી થી જાય છે, ગબ્બર ધજા ચડાવશે, દર્શન કરશે, પાછા પછી અંબાજી આવશે. ચાલતા જાવશો પાછા?
9: ચાલ.

0: નીચે હજુ દર્શન કરવાના, એટલે આવતા પાછું ચાલતા આવીશ.
1: એટલે વધારે હજુ અહીંયાથી ઘણા કિલોમીટર ને પાછું કિલોમીટર રિટર્ન આવશો. મા અંબા ઘણી શક્તિ આપે છે તમને, અને તમારી મનોકામના પણ પૂર્ણ થાય. બોલ મારી અંબે, જય જય અંબે, જય અંબે.
2: બોલ મારી અંબે, જય જય અંબે. આ નારાથી આખો રોડ ગુંજતો જાય છે અને લોકો માના પગપાળે યાત્રાએ ચાલતા જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
3: હું જે ખરું હું યુએસ રહું છું, યુએસથી સ્પેશિયલ ચાલવા આવ્યો છું.
1: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મારી સાથે છે જે લોકો સુરત થી આવી રહ્યા છે. ક્યારે નીકળ્યા હતા તમે?
3: અમે નીકળ્યા હતા 4 સપ્ટેમ્બરે. અમારામાં ટોટલ લાઈક 40 પીપલ છે, અને બીજા સેવા માટે તો અરાઉન્ડ 50 to 55 અરાઉન્ડ છે અમારા.
1: તમારી માટે આ ફર્સ્ટ ટાઈમ છે કે વર્ષોથી આવો છો?
3: હા, એકચ્યુઅલી મેં 22 યર્સ પહેલા ગયો હતો, તે પછી આફ્ટર 22 યર્સ આઈ સ્ટાર્ટેડ અગેન પાછા આજે. બે વર્ષ ચાલતો ગયો, એટલે પછી આજે 22 વર્ષ પછી પાછો આજે જાઉં છું ચાલતો.
4: અમે સુરત થી 30 કિલો દૂર છે અમારો એના ગામ છે, ત્યાંથી અમે આવ્યા છે સુરત થી.
3: બાડોલી છે ને, બાડોલી ની પાસે એના ગામ છે, ને એના ગામ થી અમે આવ્યા છે. અંબાજી પાછો જવું છે, ને આજે માતાજી નો હુકમ છે, અને અમે આજે પાછા આવ્યા છે માતાજી નો.
1: બહુ સરસ વાત કહેવાય ને, આવી રીતે જ અંબાજી જે લોકો ચાલે છે, દરેક ના અલગ અલગ અનુભવ હોય છે, ને માં તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે,
5: જય અંબે,
1: જય અંબે.
2: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: આપણે હમણાં ચરાડા ગામે છીએ, ને અહીંયા સામયુ થાય છે લાલ દંડાવાળા સંઘ જ્યારે પણ આવે છે, તો એના વિશે શું જણાવો?
6: લાલદા સંઘ નું સામયુ આપ જોઈ રહ્યા છો. થોડીક ક્ષણો ની અંદર આ વડના ઝાડ નીચે અમે બેઠા છે. અમારો આરામ નું સ્થળ છે. જેમ કે ગામની બાગોરે છે ને, વરરાજા પહેરવા આવે ને, અને મોટો માણસ અને ગામના બાગોરેથી સ્વાગત કરતા, માથે કુંભ અને ઉપર શ્રીફળ એ લઈને આનંદ કરતા જાય ઢોલ નગારા સાથે. એમ અત્યારે ચરાડા ખાતે પરિવાર એમનો જે વારસાગત ચાલે છે. હા, અમારે હિતેશ છે ભાઈ ચરાડા, હિતેશ સુથાર, એમની પેઢી 5મી જો અત્યારે સ્વાગત લઈને આવે છે, એટલે સ્વાગત કરે માતાજીનું ઉમરકા પહેર છે, સ્વાગત કરવાનું. આ સ્વાગત છે માતાજી.
1: જેમ બે, જેમ બે.
2: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. અભી મેં જહાં પે ખડી હું, યહાં સે અંબાજી બહોત હી નજદીક હૈ, ઓર મેરે સાથ જો જુડે હૈ વો નાસિક સે આ રહે હૈ. બચ્ચે કો ભી લાયે હો, ઓર આપને આંખ પે પટ્ટી બાંધી હૈ. ક્યું માનતા હૈ? માનતા અંબાજી ને પૂરા કિયા, ઇસકે લિયે હમ ભી ઉનકા પૂરા કર રહે. ક્યા માનતા માની થી આપને?
7: હમને એસે હી ઘર કી પ્રોબ્લમ કે લિયે માનતા માંગી થી 3 સાલ પહેલે, માતાજી ને પૂરા કિયા. અભી બોલ કે આયે થે હમ પટ્ટી બાંધ કે આયેંગે. 100 કિલોમીટર से વિસનગર से आ रहे
1: हो? વિસનગર से. आप हो नासिक से, लेकिन आप चल के વિસનગર से आ रहे हो, तो आप पहली बार आ रहे हो?
8: नहीं, 10 बार आ चुके कम से माता के पास, कुछ भी तकलीफ नहीं.
1: अच्छा, और आपने आँख में पट्टी बांधी है, तो कोई दिक्कत हुई आपको?
7: कुछ भी नहीं दिक्कत, जो पहले भी थी दिक्कत वो भी कम हो गई. बारिश आया है, लेकिन हम चलना अपना चालू रखा है.
1: माता जी करे के आपकी जो भी मनोकामना है वो पूर्ण हो. बोल मारी अम्बे,
7: जय अम्बे,
1: जय अम्बे,
8: जय अम्बे,
1: जय अम्बे.
2: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે,
6: જય જય અંબે.
1: ક્યાંથી આવી રહ્યા છો?
6: અમે અમદાવાદ થી આવે છે.
1: અને આંખે પટ્ટી બાંધી છે કોઈ?

0: માનતા છે?
1: માનતા હતી બાધા હતી માતાજી ની, કે બાધા માટે આવ્યા છે.
0: અચ્છા, પૂરી થઈ ગઈ. કેને વર્ષો થી આવો છો કે પહેલી વાર?
2: અમે લગભગ 2007 માં થી આવ્યા છે.
0: અને કોઈ વરસાદ કે એવું કઈ નડ્યું છે તમને?
2: વરસાદ થયું, વચમાં નડ્યું થોડું, પણ ચાલતા હતા માતાજી ના નામ ઉપર.
0: બરાબર. અને તમને કોઈ કષ્ટ પડી રહ્યું છે?
1: કષ્ટ તો છે, માતાજી ના નામ પર બધું ભોગવું છે.
0: એવું છે? અને તમે પહેલી વાર આવ્યા છો કે તમે બી આવો?
1: ના ના, અમે બી આવે છે.
0: આવો છો? ઓકે. અને ક્યારે નીકળ્યા હતા?
1: અમને આજ 5મો દિવસ થયો.
0: ઓકે. માં સૌની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
1: જય જય અંબે.
3: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
0: એક બાજુ મેળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ હજારો માઈ ભક્તો અંબિકા અન્ન ક્ષેત્રમાં માનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આપણી સાથે દીપકભાઈ જોડાઈ ગયા છે. દર વર્ષ કરતા આ વખતે શું વ્યવસ્થામાં ચેન્જીસ છે?
4: આ વખતે આપણે જે 12 પંડાલ બંધાયો છે એના અંદર પણ જમવાની વ્યવસ્થા છે. અંદર ભોજનાલયમાં પણ આપણે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે. આ બે બાજુ આપણે વ્યવસ્થા કરેલી છે અમારી ભક્તોમાં.
0: તો આપણી સાથે અંબિકા અન્ન ક્ષેત્રના મેનેજરશ્રી જોડાઈ ગયા છે. તમે ભક્તોને શું અપીલ કરશો?
5: શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સર્વ માઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. બસ માં ભક્તાને કે આવો માના દ્વારે અને માનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવો.
0: જેટલું પ્રેમથી અહીંયા ભોજન બની રહ્યું છે એટલા જ પ્રેમથી અહીંયા ભોજન પીરસાઈ રહ્યું છે. તો તમે પણ અંબાજી આવો તો અંબિકા અન્ન ક્ષેત્રમાં આવવાનું ભૂલતા નહીં, માનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. બોલ મારી અંબે, જય જય અંબે.
3: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલ મારી અંબે, જય જય અંબે. અમદાવાદ થી આવી રહ્યા છે, 25 વર્ષથી આવે છે
6: અમારી સાથે. અમે લોકો લગભગ 15-17 ભૂદેવ અમદાવાદ થી કાલુપુર કર્ણમુક્તેશ્વર મહાદેવ થી ભાદરવા સુદ 1મ ના દિવસે ત્યાંથી નીકળીએ છીએ અને ભાદરવા સુદ 8મ ના દિવસે માં ભગવતી ના અંબાજી ધામ માં પધારીએ છીએ. અને 9મ ના દિવસે માં ભગવતી નું આ નિશાન સ્વરૂપ છે એ નિશાન અમે માં ભગવતી ને અર્પણ કરીએ છીએ. અને માં ભગવતી ને એવી પ્રાર્થના કરીએ છીએ કે હે માં ભગવતી, આવતી આસો ની નવરાત્ર માં તું મારા ઘરે પધાર અને અમારા સૌનું કલ્યાણ કર અને વિશ્વનું કલ્યાણ કર.
7: અમે તો ભગવતી ના દર્શન માટે આવ્યા છીએ, બીજું કઈ આપણી મનોકામના નથી.
6: વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે જ અમે લોકો આવીએ છીએ.
0: આ સર્વની મનોકામના પૂર્ણ

0: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલવારી અંબે, જય જય અંબે. આપણે ક્યાંથી આવી રહ્યા છો?
2: નડિયાદ ચિલોડ.
1: નડિયાદ? અને કેટલા દિવસો પહેલા નીકળ્યા?
3: 5.
1: કેવો અનુભવ રહ્યો છે તમારો?
3: સરસ, બહુ આનંદ. આનંદ આનંદ નો પાર નહીં.
1: એવું છે, માનતા છે કે એમ જ દર વર્ષે નીકળો છો?
2: માનતા નહીં, અમને મત
1: પર. કેટલા વર્ષોથી આવો છો?
2: અમારા 20-25 વર્ષ થઈ.
1: કેટલા લોકો સાથે છે?
3: અમારા 70-80 માણસ છે.
1: બધા આગળ પાછળ છે? અડધા.
3: ઓકે.
1: પહેલી વાર આવે છે?
4: હા.
1: કેવું લાગે છે?
4: મસ્ત.
1: પગ દુખે છે? નથી દુખતા?
4: ના.
1: મજા આવે છે?
4: હા.
1: અને હમણાં સુધી કેટલા કિલોમીટર કાપ્યું?
3: લગભગ અમારે 270 કિલોમીટર.
1: અને હવે તો ઢુકડું જ છે, હવે તો બહુ નજીક આવી ગયા છો.
3: બસ સારું, બહુ આનંદ આનંદ. બસ શરીર ના, મારો ઘર પરિવાર નો, બધા સુખ આનંદ આનંદ આનંદ તો પાર નહીં.
1: કોઈ વચ્ચે કષ્ટ તો પડ્યું નથી?
3: કષ્ટ નહીં, કોઈ કોઈ કહે તો કઈ તકલીફ નહીં, કોઈ માથું નહીં, કોઈ દુખાવો નહીં, કોઈ ફોલી નહીં, કોઈ આનંદ નો માર માનવ માર નહીં.
1: તમારા મોઢા પર પણ દેખાઈ રહ્યો છે, જે રીતે તમે નાસ્તા નાસ્તા માને ત્યાં જાઓ છો એ ત્યાં દેખાઈ આવે છે. બેટા, તને મજા આવે છે ને?
4: હા.
1: ઓકે, તો માં તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત.

0: 2026 तक मनाया जा रहा है नौवा राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
2: हेलो, दिस इज आरजे प्रियंका ने आपने बात करी रहा हता पालनपुर ने झलक ने इन पालनपुर स्टोरीज। પાલનપુરમાં આપણે ગત એપિસોડમાં વાત કરતા હતા મુગલોના શાસનની, અને આજે આ એપિસોડમાં આપણે વાત કરવાના છે એ સમયની કે જ્યારે પાલનપુરમાં અંગ્રેજો આવ્યા છે। હા, પાલનપુરમાં અંગ્રેજોની આવન જાવન શરૂ થઈ ગઈ છે, અને કેવો છે પાલનપુર અને અંગ્રેજો વચ્ચેનો સંબંધ, ચાલો શરૂઆત કરીએ। પાલનપુર તાબાના મુલકમાં અંધેર અને અવ્યવસ્થા સર્જાયાનું જણાવી અંગ્રેજ સરકારે ઈસવીસન 1870માં પાલનપુર એજન્સીનું બંધારણ તૈયાર કરી કેપ્ટન માઇલ્સને પાલનપુર એજન્સીના પોલિટિકલ સુપ્રિન્ટેન્ડન્ટ નિમ્યા। ઈસવીસન 1819માં બીજા 10 સંસ્થાનો રાધનપુર, થરાદ અને વાવ સંસ્થાન, વારાહી, સાંતલપુર, દિયોદર અને કાંકરેજ, થાણું, ભોરોલ, જાગીર અને થરા તથા તેરવાડા તાલુકો તેમની દેખરેખ નીચે મૂકવામાં આવ્યા। રાજકારભાર ચલાવવાની અનુકૂળતા ખાતર કાંકરેજ જિલ્લો પાલનપુરની નજીક હોવાથી ઈસવીસન 1844માં તેને મહીકાઠા એજન્સીના તાબામાંથી કાઢી પાલનપુરની હકુમતમાં મૂકવામાં આવ્યો। એજન્સીના સમયમાં પાલનપુર સૌથી મોટું શહેર હતું। પાલનપુર રાજ્યનું ક્ષેત્રફળ 1765.91 ચોરસ માઇલ હતું। પાલનપુર સંસ્થા રાજ્યમાં ધાણાધાર, ડીસા અને ધાનેરા એમ 3 વિભાગ હતા। એ ઉપરાંત આબુ પર્વતથી ગાયકવાડના પાટણ પરગડા સુધી પૂર્વે પશ્ચિમે 60 માઇલના વિસ્તારમાં એ આવેલું, તેની ઉત્તરે મારવાડ અને શિરોહી, પૂર્વે સિરોહી અને દાંતા આવેલા હતા। કેવું કરે છે આ અંગ્રેજો પાલનપુરમાં રાજ, જાણીએ આ નાનકડા વિરામ બાદ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

પાલનપુર એજન્સીના તાબામાં 1341 પોલીસ હતી, જેનો વાર્ષિક ખર્ચ રૂપિયા 2,37,574 હતો. પાલનપુર એજન્સીમાં 4 કન્યાશાળા મળી છોકરાઓની 91 નિશાળ હતી. તેમાં 39 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે સમયે પાલનપુર એજન્સીમાં વડગામ કોર્ટ, ડીસા કોર્ટ, ધાનેરા કોર્ટ, ગઢ કોર્ટ, બાપલા કોર્ટ ઉપરાંત પહેલા વર્ગના મેજિસ્ટ્રેટની કોર્ટ, સ્મોલ કોર્ટ્સ કોર્ટ, સર ન્યાયાધીશની કોર્ટ અને છેલ્લી અપીલ સાંભળવાવાળા હજુરની કોર્ટ કામ કરતી. 16 વર્ષની ઉંમરે દિવાન ફતેહ ખાને પાલનપુરની ગાદીમાં બેઠા ત્યારે તેમના અવસાન પછી ઈસવીસન 1854માં તેમના પુત્ર જોરાવર ખાનજી 29 વર્ષની વયે ગાદીનશીન થયા. દિવાન જોરાવર ઉદાર, ધૈર્યવાન, ખુદાપરસ્ત અને એટલા રહેમદિલ હતા કે તેઓ કોઈનું દુઃખ ન જોઈ શકતા. જ્યારે રાજ્યમાં કોઈ પણ અસામાન્ય ઘટના બનતી ત્યારે તેઓ ખુદાની બંદકી કરી દુઆઓ માંગતા. તેઓ સામાન્ય ગુજરાતી ભણ્યા ભલભલા વિદ્વાનો એમની આગળ છક્કડ ખાઈ જતા. ઈસવીસન 1857ના બળવામાં અંગ્રેજ સરકારને વફાદાર રહી લશ્કર, દારૂગોળા જેવી તમામ સહાય સમયસર પૂરી પાડી અંગ્રેજ સરકારના તેઓ પ્રીતિના પાત્ર થયા. દિવાન જોરાવર ખાનના મૃત્યુ બાદ શું થયું, કોણ બેઠું ગાદીએ, જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.0.

દિવાન જોરાવર ખાનના મૃત્યુ બાદ તેમના પુત્ર શેર મોહમ્મદ ખાનજી ઈસવીસન 1877માં પાલનપુરની ગાદી આવ્યા. તેમણે પાલનપુરને બીજા રાજ્ય જેવું સ્વતંત્ર બનાવવાની તક મળી. એ સમયે પાલનપુર રાજ્યની ઉપજ ફક્ત 3 લાખ રૂપિયા હતી. તેમાંથી 50,000 ગાયકવાડ સરકારને આપવા પડતા. 100 પાયદળ અને 150 ઘોડેસવાર લશ્કરના ખર્ચમાં લેવી તરીકે રૂપિયા 66,000 આપવા પડતા. તેમના સમયગાળામાં પાલનપુર રાજ્યની કુલ વસ્તી ઈસવીસન 1901માં 2,22,627 હતી અને ઈસવીસન 1911માં પાલનપુરમાં તેમજ 514 ગામડાઓની વસ્તી 2,24,996 હતી. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંખી અને ઝલક. નવાબ શેર મોહમ્મદ ખાનજી કુશળ શાસક હતા. તેમણે પાલનપુરના રાજ્યમાં પોલીસ તંત્રની વહીવટી સ્થાપના કરી. તેમાં એક સુપરિન્ટેન્ડન્ટ, એક હોમ ઇન્સ્પેક્ટર, 11 ફોજદાર, એક ડ્રિલ માસ્ટર, 170 ઘોડેસવાર, 12 ઊંટ સવાર અને 440 પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 584 વ્યક્તિઓની ભરતી થતી અને આ એક સુંદર વ્યવસ્થા ઊભી કરતા. પાલનપુર શહેર માટે સિટી પોલીસ સ્ટેશન અલગ કરી 100 પોલીસ સ્ટાફના માણસોની એક સ્ટાફ રોકવામાં આવ્યો. તે ફોજદારને રૂપિયા 20-70, જમાદારને રૂપિયા 15-30, ઠેકેદારોને રૂપિયા 23 અને સાંઠણી સવારોને રૂપિયા 16 રૂપિયા 18 અને પોલીસ કોન્સ્ટેબલોને માસિક રૂપિયા 5-9 પગાર આપવો પડતો. વારંવાર પડતા દુષ્કાળની આફતમાંથી લોકોને ઉગારવા માટે તેમણે 3,000 નવા કૂવા બંધ. નવા ગવર્નર પધાર્યા ત્યારે તેમની યાદગીરીમાં નવાબ સાહેબે ખાસ કૂવાકુંડ ઊભું કર્યું. તેમાં રૂપિયા 25,000 રકમ રાખી ખેડૂતોને કૂવા માટે તેમાંથી વગર વ્યાજે નાણાં ધીરવાની વ્યવસ્થા કરી. શિક્ષણની સગવડ ઊભી કરવા માટે પ્રાથમિક શાળાઓમાંથી ફી કાઢી નાખવામાં આવી. એક નવી કન્યા શાળા શરૂઆત કરવામાં આવી. આ રીતે જોરાવર ખાને ઘણા બધા નવા સુધારા કર્યા. આગળ શું થાય છે જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પૂરી સાધન સામગ્રી સાથે પાલનપુર હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. 11 ધોરણની મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ બહારગામ કોલેજમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 3 વર્ષ સુધી માસિક ₹15 સ્કોલરશીપથી શરૂ કરી, જે જ્યોર્જ ક્લાર્ક સ્કોલરશીપ તરીકે ઓળખાતી. તેમના સમયમાં ઈસવીસન 1916-17માં પાલનપુર રાજ્ય 36 શાળાઓમાં 1777 છોકરા અને 93 કન્યાઓ અભ્યાસ કરતી. પ્રજાના આરોગ્યની પણ તેમણે ખેવના હતી. પોલિટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કર્નલ જી આર ગુડફેલો તેમના મૈત્રીભર્યા સંબંધોની યાદમાં ઈસવીસન 1892માં ₹63,000 ખર્ચે પાલનપુરમાં ગરીબ બીમારો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે ગુડફેલો હોસ્પિટલ તેમણે બનાવી, તે આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય. તેમણે ડીસા અને ધાનેરામાં પણ દવાખાનું શરૂ કર્યું. અશક્ત અને નિરાધાર લોકો તેમજ 12 વર્ષ સુધીના નિરાધાર બાળકો માટે ઈસવીસન 1910માં ₹50,000 ખર્ચે શેર મોહમ્મદ મોહતાજ ખાન નામનો મોહતાજ ખાનનું પણ ખાસ મેળાવડાઓ યોજી ગવર્નરના હસ્તે 29 જાન્યુઆરીએ શરૂ કર્યું. રમત ગમત અને મૈત્રાચારી તેમજ એલખાસ ધરાવતા પંચમ જ્યોર્જના નામે જ્યોર્જ ફિફ્થ ક્લબ બાંધીને રમત ગમતના સાધનો વધાર્યા. મહારાણી વિક્ટોરિયાની ગાદી પર બેઠા રે 50 વર્ષ પૂર્ણ થતા તેમની યાદગીરીમાં ઈસવીસન 1887માં પાલનપુરમાં લોકહિતાર્થે વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરીની સ્થાપના

પૂરી સાધન સામગ્રી સાથે પાલનપુર હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. 11 ધોરણની મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ બહારગામ કોલેજમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 3 વર્ષ સુધી માસિક રૂપિયા 15ની સ્કોલરશીપથી શરૂ કરી, જે જ્યોર્જ ક્લાર્ક સ્કોલરશીપ તરીકે ઓળખાતી. તેમના સમયમાં ઈસવીસન 1916-17માં પાલનપુર રાજ્ય 36 શાળાઓમાં 1777 છોકરા અને 93 કન્યાઓ અભ્યાસ કરતી. પ્રજાના આરોગ્યની પણ તેમણે ખેવના હતી. પોલિટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કર્નલ જી આર ગુડફેલો તેમના મૈત્રીભર્યા સંબંધોની યાદમાં ઈસવીસન 1892માં રૂપિયા 63,000ના ખર્ચે પાલનપુરમાં ગરીબ બીમારો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે ગુડફેલો હોસ્પિટલ તેમણે બનાવી. તે આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય. તેમણે ડીસા અને ધાનેરામાં પણ દવાખાનું શરૂ કર્યું. અશક્ત અને નિરાધાર લોકો તેમજ 12 વર્ષ સુધીના નિરાધાર બાળકો માટે ઈસવીસન 1910માં રૂપિયા 50,000ના ખર્ચે શેર મોહમ્મદ મોહતાજ ખાન નામનો મોહતાજ ખાનું પણ ખાસ મેળાવડાઓ યોજી ગવર્નરના હસ્તે 29 જાન્યુઆરીએ શરૂ કર્યું. રમતગમત અને મૈત્રાચારી તેમજ એલખાસ ધરાવતા પંચમ જ્યોર્જના નામે જ્યોર્જ 5th ક્લબ બાંધીને રમતગમતના સાધનો વધાર્યા. મહારાણી વિક્ટોરિયાની ગાદી પર બેઠા રે 50 વર્ષ પૂર્ણ થતા તેમની યાદગીરીમાં ઈસવીસન 1887માં પાલનપુરમાં લોકહિતાર્થે વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરીની સ્થાપના. સવત 1947માં ગોબરી તળાવને 7,000 રૂપિયાના ખર્ચેથી નવેસરથી બનાવી આસપાસ સુંદર વૃક્ષો અને સડકો વાવી શેર સાગર તળાવ તેનું નામ રાખ્યું, જેનું આજે અસ્તિત્વ નથી. રિયાસતના કુટુંબમાં શોકના પ્રસંગે રૂદાલી દ્વારા સેવા છાતી કૂટવાનો રિવાજ હતો તે બંધ કર્યો. તેમના રાજ્ય અમલ દરમિયાન હિન્દુ તેમજ જૈનોની ધાર્મિક સંસ્થાઓને પણ આર્થિક મદદ કરી અને સમાજમાં આદરપાત્ર થયા. પોતાની પ્રજાનું ભલું ઈચ્છતા નવાબશ્રી શેર મોહમ્મદ ખાનજીને અફેરની આવક જતી કરી, ચરસ ગાંજાના વાવેતર ઉપર પ્રતિબંધ મૂક્યો અને તેમના પગલાંએ સમજુ વર્ગને આવકારો આપ્યો. આગળ દિલ્હી દરબારમાં પાલનપુરનું શું ગૌરવ છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજી પ્રિયંકા સાથે.

1911 ની 12મી ડિસેમ્બરે દિલ્હીમાં ભરાયેલા દરબારમાં શહેનશાહ જ્યોર્જ પંચમાએ પોતાની પત્ની સાથે તાજપોશીનું એલાન કર્યું. એ સમયે હાજર રહેલા પાલનપુરના નવાબ શ્રી શ્રી મોહમ્મદ ખાનજી દિલ્હી દરબારમાં જામનગર, ભાવનગર અને અન્ય રાજ્યો કરતાં બેઠકમાં ઊંચો દરજ્જો લીધો અને શહેનશાહ ઊભા થઈ નવાબ સાહેબ સાથે હાથ મિલાવી પોતાની જમણી બાજુની ખુરશી ઉપર બેસવાનું માન આપ્યું. આ દરબારમાં આયોજનમાં નવાબ શ્રીના પુત્ર શ્રી તાલે મોહમ્મદ ખાનજીની મહત્વની જવાબદારી અદા કરી. આ પાલનપુરના ઇતિહાસની ગૌરવ લોક ઉપયોગી ઉમદા કાર્યો કરનાર આ નવાબના ખાનપાન અને રહેણી કહેણી પણ સાદગીપૂર્ણ હતા. તેમની લોકહિતકારી રાજનીતિની યાદગીરી કાયમ રાખવા પાલનપુરના પ્રજાજનોએ ઈસવીસન 1914માં એક મોટું ફંડ ભેગા કર્યું. તેમાં 1,00,000 રૂપિયા ઉમેરી શેર મોહમ્મદ ખાનજીએ શેરગંજ નામે એક જાહેર બાગ ઊભો કરવા અનુકૂળ જગ્યા પણ આપી. તેમની વફાદારીની કદર રૂપે બ્રિટિશ સરકારે તેમણે ઈસવીસન 1893માં KCII નો અને ઈસવીસન 1898માં GCII નો તથા ઈસવીસન 1911માં નવાબનો ખિતાબ વંશ પરંપરાગત બક્ષ્યો અને 11 તોપોના બદલે 13 તોપોની સલામી એનાયત કરી. આમ પાલનપુર ઇતિહાસમાં નવાબ શ્રી શેર મોહમ્મદ ખાનજીના સમયમાં લોકોના ઉત્કર્ષનો ઉજ્જવળ સમય ગણાયો. આગળ વાત કરીએ આપણા પાલનપુરના જાણીતા તાલે મોહમ્મદ ખાનજીની. મળીએ નાનકડા વિરામ બાદ.

નવાબ શ્રી શેર મોહમ્મદ ખાનજીનું ઈસવીસન 1918માં અવસાન થતાં તેમના મોટા પુત્ર તાલે મોહમ્મદ ખાનજીને પાલમપુરની ગાદીએ બેસાડવામાં આવ્યા. પાલમપુર રાજ્યના 29માં દિવાન શ્રી તાલે મોહમ્મદ ખાનનો જન્મ 7 જુલાઈ 1883માં થયો હતો. તેમના માતાનું નામ અમીર બાઈ સાહેબ હતું. ઈસવીસન 1908માં પાલમપુર રાજ્યના 29માં દિવાન શ્રી તાલે મોહમ્મદ ખાનજીનો જન્મ 7 જુલાઈ 1883માં થયો હતો. તેમના માતાનું નામ અમીરબાઈ સાહેબ હતું. ઈસવીસન 1908માં દસાડાના માલિક રુસ્તમ ખાનજીની પુત્રી સુબાબાઈ સાહેબ સાથે તેમના પ્રથમ લગ્ન ખૂબ ધામધૂમથી અને ધાર્મિક પારંપરિક વિધિઓ દ્વારા થયા. સુબાબાઈની હયાતીમાં ઈસવીસન 1939-40 દરમિયાન તેઓનું બીજું લગ્ન ઓસ્ટ્રેલિયન યુથ જ્હોન ફોકનેર સાથે સાદગીથી થયું. લગ્ન પછી જ્હોન ફોકનેરે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. લગ્ન બાદ તેમનું નામ જહાન આરા આપવામાં આવ્યું. લોર્ડ માઉન્ટબેટન વાઇસરોય તરીકેના સત્તાવાર કામોમાં સૌથી છેલ્લું કામ આઝાદી મળી તેના 2 દિવસ પહેલા નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી ઓસ્ટ્રેલિયન પત્નીને 13 ઓગસ્ટ 1997ના રોજ હર હાઈનેસ ધ બેગમ ઓફ પાલમપુર તરીકેનો દરજ્જો આપવાનું કામ કરતા. નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજીએ તેમના શાસનકાળ દરમિયાન વિવિધ દેશોની મુલાકાત લીધી. ઈસવીસન 1928માં લીગ ઓફ નેશનની મહાસત્તામાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓએ હાજરી આપી અને તેઓ જીનીવા ગયા. એન્ટવર્પના હીરાના વેપારીઓના આમંત્રણને માન આપી પાછા ફરતા તેઓ એન્ટવર્પની શુભેચ્છા મુલાકાત પણ લીધી. નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાન કેડેટ કોરમાં પણ જોડાયા. ઈસવીસન 1904માં નવાબજાદા તરીકે પ્લેગમાં રોગચાળાની પ્લેગ ડ્યુટીથી વહીવટી જવાબદારી તેમણે પૂરા ખંતથી સંભાળી. આગળ તાલે મોહમ્મદ ખાનજીનો આ શાસનકાળ કેવો છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

હિન્દુસ્તાનના ખાતેથી ફોજમાં તેમણે લેફ્ટનન્ટ કમિશનર બક્ષવામાં આવી. 1920માં તેમણે KCII નો ઇલકાબ આપવામાં આવે. નવાબ શ્રી તારે મોહમ્મદ ખાનજી પ્રજાવત્સલ હતા. તેમણે રાજ્યતુરા હાથમાં લીધી અને બીજા જ વર્ષે મ્યુનિસિપાલિટીની હક પાલમપુરની પ્રજાને આપ્યો. થોડા વર્ષો પછી ઇકબાલ ઇલેક્ટ્રિસિટી સપ્લાય નામનો પાવર હાઉસ મ્યુનિસિપાલિટીના હિતાર્થે રાજ્યને ભેટ આપવામાં આવ્યું. વિક્ટોરિયા જુબલી લાઇબ્રેરી તેમજ જ્યોર્જ ફિફ્થ ક્લબનો વહીવટ સ્થાનિક કમિટી દ્વારા તેમને સોંપ્યો. રાજ્યના સારા વહીવટ માટે તેમણે કાબેલ વ્યક્તિઓનું પ્રજા પ્રધાન મંડળ બનાવ્યું. વહીવટ કરતા અમલદારોએ કાંઈ પણ કામ કરતા ખુદા પાડનો ડર રાખવા તેઓ આદેશ આપતા ગયા. તેમના સમયમાં નબળા આર્થિક વર્ગના હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓ તેજ ખેડૂત પુત્રોને માધ્યમિક શાળાની ફી માફ કરવામાં આવી તથા કોલેજની કેળવણી માટે રાજ્ય તરફ અનેક પ્રકારની સ્કોલરશીપો આપવાની શરૂઆત થઈ. નવાબ તાલે મોહમ્મદ ખાનજી એ કેવી રીતે પાલનપુરને પ્રજાસત્તાક બનાવે છે, કેવી રીતે આપણા પાલનપુરને આઝાદીના આ સુવર્ણકાળ લખવામાં મદદ કરાવે છે જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલન

આપના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you love this one. Let me know what you think in the comments. See you soon.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: રેડિયો પાલનપુર.
1: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
2: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે.

0: અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9596968 88 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

હલ્લું પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આપનો આરજે એઆર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર. શ્રોતા મિત્રો, હું દર અઠવાડિયે આપ સૌ માટે લઈને આવું છું સમુદાયને સ્પર્શતી, સામાજિક જીવનમાં કંઈક નવા અભિગમને પ્રેરતી એવી કેટલીક ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી ભાષામાં લખાયેલી કે પછી અનુવાદિત થયેલી નવલકથાઓ, નવલિકાઓ તેમજ કેટલીક સુંદર મજાની પુસ્તકની વાર્તાઓ કે જે ટૂંકી હોય પણ જીવનમાં લાંબા ગાળા સુધી આપણને સૌને પ્રેરણા અને હૂંફ આપે. આવી જ એક સુંદર મજાની ગુજરાતીમાં અનુવાદિત કરી છે સુધા મહેતાએ અને જેના લેખિકા છે સુધા મૂર્તિ, ઇન્ફોસિસના પ્રણેતા, શિક્ષિકા અને સામાજિક કાર્યકર્તા એવા આ લેખિકાએ તેમની મૂળ ભાષામાં લખેલી આ નવલિકા કે નવલકથા કે પછી ટૂંકી ટૂંકી વાર્તાઓને ભેગી કરીને બનાવેલી સુંદર મજાની પુસ્તકની આ લાંબી લચક કહાની એ આપણને ફિલ્મ જેવી લાગે છે. મેં લાંબી લચક એટલે કહી કે ક્યારેક નાની નાની વાતોને બહુ બારીકાઈથી વર્ણન કર્યું છે, પરંતુ એ લચકતા પણ છે. લાંબી હોવા છતાં આ વાર્તાના અંશો આપ સૌને ગમી રહ્યા છે અને આ પુસ્તકનું નામ છે ડોલર વહુ. ભલે એને મારા મુખેથી સાંભળી રહ્યા હો પણ તમે એને એક જ બેઠકમાં વાંચી જશો તો તમને સૌને આનંદ થશે. પારિવારિક આ પુસ્તક ડોલર વહુ જે

સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત કર્યું છે, જે ગુજરાતીઓ માટે ખૂબ જ સુંદર વાત છે. આપણે ગત એપિસોડમાં જ્યાં અનુસંધાને અટક્યા હતા તેને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નીલાબા સ્તબ્ધ હતા. પોતે તો ઓછું ભણેલા હતા અને શ્યામના ઘરે આવેલા આ એમના મિત્રના પરિવારની આ વિટંબણાનો તેઓ તો કેવી રીતે ઉકેલ આપી શકે, એ ચિંતા અને એ મનમાં સળવળતો પ્રશ્ન બંને એમને વિક્ષુબ્ધ કરી રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ, નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હા, એમ જ છે, મોટી બહેને ઊભો કરેલો નમૂનો તેના માટે ખરાબ દાખલો બની શકે છે. રાતે ને દિવસે આ જ ચિંતા અમને બંનેને કોરી ખાય છે, કારણ કે પછી એની નાની બહેન પણ એ જ રસ્તે જશે તો અમે

શું કરીશું? હું મારા પતિને સતત ટોકતી રહું છું. આપણે પૂરતા પૈસા એકઠા કરી લીધા છે અને હવે આપણે ભારત પાછા જઈએ. આપણું અમદાવાદમાં મકાન પણ હજી છે. ત્યાં આપણે આ બીજી દીકરીને સહેજે જુદા વાતાવરણમાં ઉછેરીએ. અહીં એ રહેશે તો એનો ચહેરો આપણા જેવો રહેશે, પણ તેના વિચારો, અભિગમ અને માન્યતાઓ બીજા અમેરિકનો જેવી થઈ જશે. હા, તમારી વાત તો સાચી લાગે છે, નીલાબાએ પ્રત્યુત્તર આપ્યો. અમે અહીં શ્યામ પાસે એટલે જ આવ્યા છીએ કે જેથી તમારો સૌથી અનેરો નાતો અમારી સાથે છે અને અમે આ દુઃખને અહીંયા વહેંચી શકીએ. અને એમ કરીને જો દુઃખ થોડું ઓછું થતું હોય તો કદાચ તમને મુશ્કેલીમાં તો અમે નથી મૂક્યા ને, એવું પણ લાગે છે. સહેજે પણ નહીં. દુઃખને સમયે એકમેકની મદદ કરવી એ તો આપણી નૈતિક ફરજ છે. વળી પણ એક ઊંડો ભય તેમના મનમાં ઊભો થયો હતો ખરો. આજથી 20 વર્ષ પછી જ્યારે માનસી પણ એક યુવતી બની જશે ત્યારે તે પણ શું આવી જ થઈ જશે? મનના દુઃખનો સ્ત્રોત બની જશે? પણ સમય જ આ વાતનો ઉત્તર આપી શકે એમ હતું. શ્યામ રાધાકૃષ્ણ ભાઈ સાથે ગંભીર વાતો કરી રહ્યો હતો અને એ પણ બધી હકીકત જાણી ચૂક્યો હતો. એક વખત કોઈ કામને અંગે કેલિફોર્નિયાથી ગયો હતો અને સાન ફ્રાન્સિસ્કોના એક રેસ્ટોરન્ટમાં પોતાના કામના સાથીદાર સાથે બેઠો હતો ત્યારે તેમના ટેબલ પર વેઇટ્રેસ આવી. તે હતી એ બીજું કોઈ નહીં પણ એમની ક્ષમા. આ આઘાતથી તે છેક અંદરથી ડગમગી ગયો હતો. જોકે તેણે મોડું બંધ રાખ્યું હતું ખરું. વિવાદો અને જીવનની પ્રકૃતિના પ્રસંગો આમ બનતા રહે છે. માણીશું આ વિરામ બાદ અનુસંધાનને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જ્યારે શ્યામે ત્યાં શમાને જોઈ હતી ત્યારે તે કશું બોલ્યો ન હતો, પણ પછીથી તે એકલો જ રેસ્ટોરન્ટમાં ગયો અને શ્યામાને કહ્યું, મારે તારી સાથે વાત કરવી છે, હું કામકાજના સમય પછી તમને પિઝા હટમાં મળીશ, ઓકે? એમ કહીને શ્યામા તો પાછી ચાલી ગઈ. શ્યામ જોતો રહ્યો. જે નાની બાળાને તે ઘણા વખતથી ઓળખતો હતો તેનો અંશ પણ આ આત્મવિશ્વાસ ધરાવતી અને મુખના હાવભાવમાં સહેજે ફેરફાર ન કરતી છોકરીમાં શ્યામને વર્તાયો ન હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અડધા કલાક પછી સ્ત્રી પુરુષના એક સરખા ગણવેશને બદલીને શ્યામાએ પોતાના કપડાં પહેર્યા અને પિઝા હટ પર પહોંચી. સવારથી સાંજ સુધી કામ કરતી હતી તેથી તે ખૂબ થાકેલી જણાઈ આવતી હતી અને તેના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ પણ ભાજ્યા હતા. શ્યામે તેને નાનપણથી જોઈ હતી. આજ સુધી તેને રંગીન ફ્રોકમાં એક સરસ બાળા તરીકે જોતો આવ્યો હતો. વળી તેના જ લગ્નના રિસેપ્શનમાં પણ નવવધુના શણગાર કરીને અમેરિકામાં જ તેણે તેને જોઈ હતી. તે ખૂબ જ સરસ લાગતી હતી. રેશમી સાડી અને ઘરેણામાં ખૂબ શોભતી હતી. અત્યારે એક ડાયવોર્સ પછી એક થકવી નાખતી નોકરી કરતી આ જ છોકરીમાંથી જાણે તાકાત તદ્દન ઓસરી ગઈ. શ્યામે પૂછ્યું, શ્યામા તું અહીં ક્યાં? આ સ્થિતિમાં તારા બાપુ તને જુએ તો તેમને કેવું લાગે એવો તને વિચાર પણ ન આવ્યો? કોકની બોટલમાંથી ચુસ્કી ભરતા શ્યામાએ કહ્યું, અંકલ તમને લાગે છે કે મારા વ્યક્તિગત જીવન વિશે કોઈ પ્રશ્ન કરવાનો તમને કશો અધિકાર છે? શ્યામને આ સીધો પ્રહાર સહેજે વિચલિત કરી ગયો. શ્યામા આગળ બોલી, મને ખબર છે તમે લોકો શું વિચારો છો, બહુ ખબર છે, પણ શું તમે લોકોએ કદી મારો વિચાર કર્યો? આજ પ્રશ્ન એ હવે જીવનના વર્તમાન સમયમાં પણ અત્યારે પણ એટલો જ અગત્યનો બની ગયો છે કે બાળકો યુવા પેઢી પૂછે છે કે અમને અમારું કહેવા દો, અમને અમારું કરવા પણ દો. માણીશું આ અનુસંધાનને વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામને જ્યારે શમાએ જવાબ આપ્યો કે તમે લોકોએ કદી મારો વિચાર કર્યો? કર્યો જ છે ને બેટા, શ્યામે જવાબ આપ્યો. ના, બિલકુલ નથી કર્યો. તમે મમ્મી પપ્પા બધા એક જ રીતે વિચાર કરો છો. તમે હજાર વાર અમેરિકામાં જન્મ લ્યો તો પણ અમેરિકાની જીવનશૈલીના મૂળ પામી નહીં શકો. તમારા મૂળ ભારતમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા છે. ગુજરાતમાં છે, અમદાવાદમાં છે. તમારી આખી માન્યતાઓનું માળખું આ મૂળથી જ ઊભું છે. તમે અહીં પૈસા કમાવા આવશો પણ કદી આ ભૂમિના રહેવાસી બની નહીં શકો. સાચા રહેવાસી કદી નહીં. એક કાગળની ચબરકી તમને આ દેશના નાગરિક જરૂર જાહેર કરે છે, પણ તમારું હૃદય અહીં નથી, તમારો આત્મા પણ અહીં નથી. તમે સાંભળી રહ્યા છો આરજે ઈઆરના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 FM પર ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ બધી વાતો તેણે ઘણી ગરમી અને વ્યાકુળતા સાથે કરી. પહેલાંથી ધીમેથી બોલતી અને સહેજ શરમાળ શમા હવે જાણે જીવંત જ્વાળામુખીમાં જાણે પરિવર્તિત થઈ હતી. તમે લોકો હજી ભારતને જ તમારી માતૃભૂમિ માનો છો, પણ હું આ દેશને મારો દેશ ગણું છું. હું અહીં મોટી થઈ અને હું અહીંની જ છું. તમારી પરંપરાગત માન્યતાઓના માપદંડથી તમે મને માપો છો તો વેલ, એ તમારો પ્રશ્ન છે. કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરવું ખોટું છે? તેનાથી તમારી શું માનહાનિ થાય છે?

ભારતીય દૃષ્ટિકોણથી કદાચ તેમ થતું હશે, પણ મારા અમેરિકન દૃષ્ટિકોણથી સહેજે નહીં. મારી એક મિત્ર છે, એના પિતા ન્યુયોર્કમાં મોટા સર્જન છે. તે છોકરી પણ મારા જેવું જ કામ કરે છે. તેમના ઘરમાંથી કોઈ એની નોકરીને નીચી કે ખરાબ ગણતું નથી. તેઓ માને છે કે પોતાનું જીવન કઈ રીતે ગાળવું તે તો નિર્ણય લેવાનો હક તેને પોતાને જ છે. પસંદગીઓ તેણે જ કરવાની છે, કોઈ વચ્ચે પડતું નથી. આનો જવાબ પણ આપણે માણીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સામી કશી દલીલ કર્યા વિના શ્યામ જતા પહેલા લાચારીથી એટલું જ કહી શક્યો, તું જે કહે છે તે પણ સાચું તો લાગે છે. રાધાકૃષ્ણભાઈ યાદોમાં ખોવાયા હતા. શ્યામ, મારો અભ્યાસ પૂરો થયો કે તુરંત હું અહીં નહોતો આવી ગયો. ત્યાં સરકારની સંશોધન પ્રયોગશાળામાં મેં થોડો વખત કામ કર્યું અને ઓછા પગાર વિશે સહેજે ચિંતા કરી નહોતી. એક તો હું દિલ્હી હતો, તે વખતે હું ઘરે તો ફક્ત સુવા પૂરતો જ જતો, અને હું યુવાન હતો, મારું લોહી ગરમ હતું, એટલે સખત મહેનતથી મેં આખી જિંદગીમાં નહીં કરી હોય ને એટલી ત્યાં કરતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJR ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ છે અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. કેમ, અહીં પણ તો તમે ખાસ્સી મહેનત કરી જ રહ્યા છો ને? શ્યામ કહે છે. ઓ, પણ ત્યારે હું ખરેખર ખૂબ વધારે મહેનત કરતો હતો. મેં બહુ સારા સંશોધનો અને પેપરો લખ્યા, પણ મારા ઉપરીને હું પસંદ ન હતો. મારી જ્ઞાતિને લીધે હોય કે પછી મારી ભાષાને લીધે હોય કે ગમે તે હોય, મને ખબર નથી, પણ તેમને હું ગમતો જ નહીં. ઘણી કોન્ફરન્સોમાં મારા સંશોધન પેપરોનો સ્વીકાર થયો હતો, પણ મારા તે ઉપરી મને પોતાને ત્યાં જઈને એ પેપરો વાંચવા જવાની રજા જ ન આપે, જવા આવવાના પ્રવાસનો ખર્ચ મંજૂર ન કરે. મારી પાસે પણ પૈસા હતા તો નહીં, બહુ વસમું લાગતું. મારા કામમાં રોજ એ રોજની તેમની ટીકા થતી અને મને છેડવામાં આવતો, અપમાનિત પણ કરવામાં આવતો. મને મદદનીશની જરૂર હોવા છતાં તેમણે એવો મદદનીશ નિમ્યો જ નહીં. ખરેખર તેમણે તો મને શેરડીના સંચામાં મૂકેલી શેરડીની જેમ નીચોવીને કામ લીધું, છતાં ત્યાં મેં કામ ચાલુ જ રાખ્યું હતું. જીવનમાં બધાની પાસે આવા પ્રસંગો થાય અને ત્યાં આપણે વળાંક લઈએ, ને વળાંક બાદ પણ આપણને જે મળવું જોઈએ ન મળે તો? કદાચ આવું તો અહીંયા રાધાકૃષ્ણના કિસ્સામાં નથી ને? માણીશો વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો તમારું કામ એ જ ત્યાં ખુશી હતી, છતાં પણ તમારા ઉપરી તમને નીચોવીને કામ લેતા હતા, અને એટલે જ પછી અહીં આવવાનું થયું એમ ને? પણ આવ્યા કેવી રીતે? શ્યામે રાધાકૃષ્ણને પૂછ્યું. મને ગુજરાતના કોઈ એક દૂરના ખૂણામાં બદલી કરીને મોકલી આપવામાં આવ્યો, જ્યાં શાળા પણ ન હતી. મારા સંશોધનોનો વિષય પણ મારા વિશિષ્ટ વિષયનો નહોતો રખાયો. હું ખૂબ જ નિરાશ થયો. મારે માટે હવે રસ્તાનો અંત જાણે આવી ચૂક્યો હતો. હું મહેનત કરવા તૈયાર હતો, પણ આ ઓફિસમાંથી રાજકારણી રમતમાં કોઈ મને ટેકો આપનાર મળ્યું નહીં. છતાં આવા ઘણા ગામડાઓમાં પણ ગયો. છેવટે હું મુંબઈ આવ્યો અને એક સંશોધન પેપરને પ્રકાશિત કર્યું. અમેરિકન સંસ્થાના એક હોદ્દેદારે એ પેપર જોયું, પછી તો એણે મને અમેરિકા આવવાની ઓફર આપી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને, અને જેના લેખિકા સુધા મૂર્તિ, ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હા, અહીં આવ્યા પછી તમને બહુ મુશ્કેલીઓ ન નડી? શ્યામે પ્રતિપ્રશ્ન પૂછ્યો. મને એક જ મુશ્કેલી હતી, અને એ હતી કે અહીંની આબોહવા, બીજી કશી નહીં. કામમાં તો હું જે માગું તે મળતું, ફંડ, ઉપકરણો, મારા વિષયના બધા ગ્રંથો, મદદનીશ, બધું જ. મને કશાની ખોટ ન પડી. મારી ઉપરી અધિકારી એ પણ મને કશી જ બાબતે હેરાન કરતા નહીં. આજે એ સંસ્થામાં હું ઊંચી પદવીએ પહોંચી શક્યો છું. અમેરિકનોની જેમ હું પણ બીજી કોઈ વસ્તુ કરતાં ક્ષમતાને પ્રાથમિકતા આપું છું, બધી ચીજોથી ઊંચી ગણો છો. તો પછી તમે દુઃખી કેમ જણાવો છો? મને મારા કામ બાબતની કશી જ તકરાર નથી. હું ઘરે આવું ત્યારે જ તકલીફો શરૂ થાય છે. સાવિત્રી હર હંમેશ ક્ષમા વિશે વિચાર્યા કરે છે, અને હવે તે મને ભારત પાછા ફરવાનો ખૂબ આગ્રહ કરી રહી છે. પાછો ફરીને હું ત્યાં હવે કરું પણ શું? મારી પાસે ઘણું બધું ધન છે એ વાત સાચી, પણ ધન જ તો સર્વસ્વ ન હોય. મારું સંશોધનનું કાર્ય છોડીને હું પાછો ભારત કઈ રીતે જાઉં? વળી અમેરિકામાં જ મારા સંશોધન કાર્ય માટે પૂરતા ફંડ છે. વાતનું અનુસંધાન માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

money.

એટલે જ તો સારામાં સારા ઇજનેરો, ડોક્ટરો અને વૈજ્ઞાનિકો આ ભૂમિ પ્રત્યે આકર્ષણ અનુભવે છે. શ્યામ કહે છે, શ્યામ આ દેશ બહુ વિચિત્ર છે, જાણે કોઈ કરોડિયાએ ગૂંથેલું રંગીન જાળું. તમે અહીં રહીને કામ કરી શકો, સૌથી વધુ સારી ટેકનોલોજી તમને અહીં મળી જાય અને ઘણા બધા ડોલરો પણ તમે કમાવી શકો. આ બધા વિસ્મયોથી આપણે આકર્ષિત થઈએ, અહીં આવીએ અને પછી ખ્યાલ આવે કે આપણે કરોડિયાના એ જાળામાં ફસાયા છીએ. આપણે પાછા ફરી શકીએ તેમ નથી, કેમ કે પાછા ફરીને જોઈએ તો આપણા વતનમાં આકર્ષે તેવી પરિસ્થિતિ નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આજે એઆરના સ્વરમાં ટોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ભારતમાં એવી ઘણી બારીઓ છે જેમાંથી આપણને બહાર ફેંકી દેવાનું સરળ બને, પણ એવો એક દરવાજો નથી જે આપણને પાછા ફરવા કહેતો હોય, ઘેર પાછા આવવા માટે આપણું સ્વાગત કરતો હોય. તમે કહો છો તે કદાચ સાચું જ છે, એથી જ સ્ટુડન્ટ વિઝા પર આવેલા 99% ભારતીયો પાછા જતા નથી, અહીં જ રહી પડે છે. મોટાભાગના આ વિદ્યાર્થીઓ ખરેખર ઘણા બુદ્ધિશાળી હોય છે. કદાચ આજકાલ થોડા લોકો પાછા ફરવા રાજી થાય છે, કારણ કે કમ્પ્યુટર ક્ષેત્રે સોફ્ટવેરમાં સફળતા મળી શકે તેવી પરિસ્થિતિ ભારતમાં ઊભી થઈ છે. પણ શ્યામ, આપણા દેશમાં શું આપણું કોઈ માન છે? મને કહેતો. સાવિત્રીના આગ્રહથી મેં અમદાવાદમાં એક બંગલો બાંધ્યો અને જ્યારે એ લોકોને ખબર પડી કે હું અમેરિકાથી આવું છું, પંડિતથી માંડીને દરેક જણ મારી પાસે આવે, રસોઈયાથી લઈને કોન્ટ્રાક્ટર સુધીના બધા જ લોકોએ પોતાના મહેનતાણાના રૂપિયા 4 ગણા કરી નાખ્યા. એ લોકોની વાત છોડો, મારા જ ભાઈએ મને કહ્યું, તને શું પ્રોબ્લેમ છે, તું ડોલરમાં કમાય છે ને? પછી એ લોકોને જોઈને જે એ માગે આપી દે ને, આવો અભિગમ જ મને ઘૃણાસ્પદ લાગ્યો છે. જીવનમાં આવું બનતું જ હોય છે. આગળ શું બન્યું માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

પોતાનો અનુભવ યાદ કરીને શ્યામે આ વાતનું સમર્થન કર્યું. હા, જે રીતે એ લોકો વાત કરે છે, તમે તો એમ જ માનો કે જાણે ડોલરો અહીં ઝાડ પર ઉભા હશે. એ લોકો એમ નથી સમજતા કે અહીં પણ ધન પ્રાપ્તિ સરળ વાત તો નથી જ. આપણે બધું જ ગમતું છોડીને, આપણા લોકોને પણ છોડીને અહીં આવવાનું હોય છે. ખૂબ ખરાબ શિયાળો, વાવાઝોડું અને ઉકળતા હવામાનમાં પણ આપણે ખૂબ મહેનત કરતા રહેવું પડે છે. શું ભારતના લોકોને ખબર છે ખરી કે ડોલર મેળવવા આપણે કઈ કેટલી ચીજોનો ત્યાગ કરવો પડતો હોય છે, આપણે શું કિંમત ચૂકવવી પડે છે, તેનો સહેજે કશો ખ્યાલ તેમને હોય છે ખરો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર બહુ નવલકથાને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કરતા છે સુધા મહેતા. પોતાની દીકરીથી દૂર થઈને જવાનું દુઃખ, પોતાના સંતાનોનું આ બધી જ મૂલ્ય વ્યવસ્થા પણ ન આપી શકવાની કરણાંતિકા છે. આ બધી ચૂકવણી જો તમે ગણવા બેસો તો જ સમજી શકો કે ડોલર આપણને કેટલો મોંઘો પડે છે. પણ વતનમાં તો આ વાત કોઈ સમજતું જ નથી. તેઓ ફક્ત એટલું જ સમજે છે કે એક ડોલર એટલે 40 રૂપિયા. આ વાતથી શ્યામને પણ પોતાના કડવા અનુભવો યાદ આવ્યા. છેલ્લે તે અમદાવાદ આવ્યો હતો ને, ત્યારે તે સુરેશે તેણે પહેરેલી ઘડિયાળ વિશે 3-1 વખત ટિપ્પણી કરેલી અને તેણે સાંભળી હતી. ભાઈ, આ તમારી ઘડિયાળ ખરેખર સરસ નવું મોડલ છે શું? શ્યામે જાણી જોઈને આવી વાતોની અવગણના કરી. પણ પછી નીલાબાએ શ્યામને બાજુ પર લઈ જઈને કહ્યું, શ્યામ, તું તો ડોલરમાં કમાય છે ખરું ને? આ આપણા કુટુંબનો જમાઈ છે, જો તેને આ ઘડિયાળ જોઈતી હોય તો તેને તારે આપવી જોઈએ. અને આ વાતની ચર્ચાનો કોઈ અંત ના હોય, માણીશું અંતને પણ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

શ્યામને સહેજે ગમ્યું નહોતું કે તેની ઘડિયાળ તેને પોતાના જમાઈને પોતાની બહેનના પતિને આપવી પડે, પણ માતાને તે કઈ રીતે ના પાડી શકે? જો તે ગુસ્સે ભરાશે તો વળી કંઈ બીજી જ ધમાલ થઈ પડશે. પોતાના કાંડા પરથી ઘડિયાળનો પટ્ટો છોડીને તેણે સુરેશની સામે ધરી દીધી. ખંધાઈથી સુરેશે વિરોધ કર્યો. તમે મને આ શું કામ આપો છો? તે સાથે જ હાથ લંબાવીને તેણે ઘડિયાળ લઈ લીધી અને પોતાના કાંડે બાંધી પણ દીધી. સંબંધીઓ અને વ્યક્તિત્વો વિશેના આ અલગ પાસાને પણ આપણે સૌ જાણીએ છીએ, પણ એમને આપણે સાથે રાખવા પડે છે. આ વિષય પર આપણે આવતા એપિસોડમાં વધુ વાત કરીશું. સમય થયો છે તમારાથી અલવિદા કહેવાનો, પણ શ્રોતા મિત્રો, આ વાર્તા અને રેડિયો પાલનપુર પર બીજા કયા કાર્યક્રમો તમને ગમે છે એ અભિપ્રાયોને તમારે અમને મોકલી આપવાના છે. તમારા અભિપ્રાય જ અગત્યના છે. તમે કંઈક કહેવા ઈચ્છો છો, કંઈક રજૂઆત કરવા ઈચ્છો છો, તો તમારી વાતોને તમારા અવાજમાં રેકોર્ડ કરીને ટેક્સ્ટ મેસેજીસથી અમને મોકલી આપો. ચોક્કસથી સમુદાયિક રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત થનારી આ તમામ વાતો તમને સ્પર્શે એ જરૂરી છે, અને તમે મોકલેલી વાતોને પણ સ્ક્રીનિંગ દ્વારા તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરીશું. આ માટે તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે ફેસબુક, એક્સ, યુટ્યુબ અને ઈમેલથી અમારો સંપર્ક કરી શકો છો. રેડિયો પાલનપુર @gmail.com અને બાકીના માધ્યમો પર રેડિયો પાલનપુર લખશો એટલે અમારી લિંક ચેનલ મળી જશે. 9512966688 અમારો વોટ્સએપ નંબર છે. યાદ રાખજો, વોટ્સએપ નંબર જ્યાં માત્ર ને માત્ર તમારે ટેક્સ્ટ મેસેજીસ અથવા તો તમારી રેકોર્ડ કરેલી વાતને જે ઓડિયો ફાઇલ છે એને મોકલી આપવાની છે. કોલ આ નંબર પર ઉપલબ્ધ નથી. આ સિવાય તમે અમારા રેડિયો સ્ટેશનની મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો. એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પર જઈ રેડિયો પાલનપુર લખીને તેને ડાઉનલોડ કરો. યાદ રાખજો, સોશિયલ મીડિયાના એકાઉન્ટને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો સપોર્ટ, તમારો સહકાર બહુ જ અગત્યનો છે. આ સાથે તમે ઓનલાઈન અને રેડિયો ગાર્ડન વેબસાઇટ પર જઈ અને ત્યાં અમારા સ્ટેશનને કેન્દ્રિત કરી ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈપણ ખૂણામાં સાંભળી અને સંભળાવી શકો છો. તો ફરી મળીશું, ત્યાં સુધી અલવિદા દોસ્તો. 90.4 મેગાહર્ટ્ઝ રેડિયો પાલનપુર સાંભળતા રહો.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.